નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवों माथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ, પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને, ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, હે વન દેવતા, મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો, ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જેમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાયને માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી હોતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી હોતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હો અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે, તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતાજી એ કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે।

0: પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે, તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ. જય શ્રી કૃષ્ણ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ, તારા માટે કઈ પૂછતો આવો પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી.

પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારાજ તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુ ને કે છે કે જો મેં પરમાત્મા ને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી. આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ. નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાન ને કે તે તો મને નહોતું કહ્યું, પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ.

એ કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: આજુબાજુ જયારે સંસારમાં જોતા હોઈએ ને કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ

એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સર્વ કાર્યોનું જેને વિચાર છે, વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધ

0: નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડક આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેદ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, ઝઝૂમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્યવેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમતાની સૌ કોઈ રીચે, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન આપણા શહેરની અંદર આપની

0: ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ગીતાના અમૃતનો આસ્વાદ કરતા કરતા આપણે ગીતાનો સૌથી આસ્વાદ ક્ષમ અધ્યાય 12મો અધ્યાય માણી રહ્યા છીએ. ખાલી જાણવામાં માણવાનું આવતું નથી હોતું, પણ જાણવાની સાથે હૃદય એની સાથે જોડાય ત્યારે આપણે એને માણી શકીએ છીએ. અને એ માણવા પછી ની જે સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ તે જ્ઞાનની સ્થિતિ થવી જોઈએ. 12મો અધ્યાય સરસ છે, કારણ કે એમાં ભક્ત ક્યારે પ્રિય બને ઈશ્વરને એની વાત કરવામાં આવી છે. હજુ એ શરૂ નથી થઈ, હજુ તો કૃષ્ણએ કહ્યું કે તારું મન ઈશ્વરમાં સ્થિર થાય, બુદ્ધિ ઈશ્વરને સમર્પિત થાય તો ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય. મનને સ્થિર રાખવું મુશ્કેલ છે, ચંચળ છે, તો વાંધો નહીં, એનો અભ્યાસ કર. અભ્યાસ પણ શક્ય ન બને તો બધા કર્મો ઈશ્વર અર્થે કરતા હોય એ પ્રમાણે કર, અને એ પણ શક્ય ન બને તો જે કંઈ કર્મ કરે છે તેના ફળનો ત્યાગ કર. એટલે ફળ માટે કર્મ કરવાની પ્રવૃત્તિ ના કર, તો પણ ઈશ્વર પ્રાપ્ત થશે. ઈશ્વરને પ્રાપ્ત કરવાના અનેક મુશ્કેલ જન્મ જન્માંતરે સિદ્ધ થાય એવા ઉપાયો શાસ્ત્રકારો બતાવે. એના માટેના જુદા જુદા માર્ગો, જુદા જુદા સંપ્રદાયો, જુદી જુદી પ્રવિધિઓ આખા જગતમાં પ્રવૃત્ત છે અને પ્રવર્તમાન છે. કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ ધર્મમાં, કોઈ પણ વિચારધારામાં મૂળ વાત આ છે કે સંસારના દુઃખોમાંથી મુક્તિ પામવા માટે ઈશ્વરના સમીપ જવું. જે તત્વ જેને જુદી જુદી રીતે જુદા જુદા નામ ભલે અપાય પણ પરમ તત્વ છે, તો એને પામવાનો સરળ રસ્તો ભક્તિનો એ અહીં 12મા અધ્યાયમાં બતાવવામાં આવ્યો છે. અને સરળ કરતા કરતા કરતા કરતા એકદમ સરળ, જો કે જેટલું કહેવામાં આવે છે એટલું આચરવું સરળ નથી. સંસારમાં રહીને પણ એની સાથે વિલેપન સિવાય રહેવું મુશ્કેલ છે, પણ એ જે રીતે

બતાવે છે એ એટલું બધું સરળ છે કે આપણને સીધું ઉતરી જાય. અલબત્ત અનેક વ્યાખ્યાકારોએ અનેક રીતે આ અધ્યાયને સમજવા પ્રયત્ન કર્યો છે. આપણે સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. છેલ્લે આપણે જોતા હતા 11મા શ્લોકમાં કે કશું જ ન કરી શકે તો સર્વ કર્મ ફલ ત્યાગમ. તો બીજું કઈ ના કરી શકે તો બધા કર્મોના ફળનો ત્યાગ કર. હવે કર્મ ફળનો ત્યાગ કર એટલે શું? આપણે 9મા અધ્યાયમાં આ વસ્તુ જોઈ છે. 9મા અધ્યાયનો 27મો શ્લોક યાદ કરીએ તો કર્મના ફળનો ત્યાગ કરવો એનો અર્થ શું? ફળ તો મળવાનું જ છે. આપણે અંગારો પકડીએ તો એ અંગારો આપણને દજાડવાનો છે જ. તો કર્મના ફળનો ત્યાગ કરવો એટલે શું? તો પેલા 9મા શ્લોકમાં, અરે 9મા અધ્યાયના 27મા શ્લોકમાં એમ કહ્યું હતું કે યત કરોષી યદ અશ્નાસી યદ જુહોષી દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદ અર્પણમ. મને અર્પણ કરી દે. એ અર્થમાં અહીંયા છે કે ફળનો ત્યાગ કર. ફળનો ત્યાગ કર એટલે ફળની સાથેની મમત્વ પૂરું થઈ જાય. આ ખાઈશ તો સ્વાદ સ્વાદિષ્ટ થશે, આ ખાઈશ તો મને નહીં ગમે, આ વસ્તુ નીકળી જાય. ફળ માટે કર્મ કરવાનું જ નથી, કર્મનું ફળ તો આવશે જ. જુદી જુદી રીતે આ વાત ગીતામાં કહેવાયેલી છે. તો તું આટલું તો કર કે તત કુરુષ્વ મદ અર્પણમ, ફળ પરિણામ કર્મનું એનો ત્યાગ કરી દે, ઈશ્વરને અર્પણ કરી દે, પરમાત્માને અર્પણ કરી દે. તને પ્રાપ્ત થાય છે તે તારી જાત જ પરમાત્માને અર્પણ કરી હોય તો પછી એ તો ઈશ્વરને અર્પણ થઈ જ જાય. એટલું કર તો પણ તને ઈશ્વરની પ્રાપ્તિ થશે. આ કહેતા કહેતા આગળ ચાલે છે. શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત્ જ્ઞાનાધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત્ કર્મફલત્યાગઃ ત્યાગાત્ શાંતિરનંતરમ. કર્મફળનો ત્યાગ કરવાની જે વાત કરી, આ પણ ના કરી શકે, આ પણ ના કરી શકે, તો આ તો કરી જ શકે એમ. પણ એ જે છેલ્લે કહ્યું છે સર્વ કર્મના ફળનો ત્યાગ, એ સર્વશ્રેષ્ઠ છે એમ અહીંયા કહે છે. કારણ કે એ જો કરવાની શરૂઆત થઈ ને તો આગળના આપમેળે આવી જવાના છે. આપમેળે મન સ્થિર થતું થઈ જશે. શું છે ઉચ્ચાવચતા થોડી બતાવી છે. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત્, એમ કહ્યું તું કે મન સ્થિર ન થાય તો તે માટે તું અભ્યાસ કર, પ્રેક્ટિસ કર, વારંવાર ધ્યાન, યોગ, ભજન, કીર્તન, કથા, વાર્તા એનો અભ્યાસ કર. યાદ રાખજે, શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત્, જ્ઞાન થાય એ અભ્યાસ કરતા શ્રેષ્ઠ છે. આમ તો જ્ઞાન અહીંયા જરા મૂંઝવી નાખે છે જ્ઞાન શબ્દ, કારણ કે ઈશ્વર પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા એટલા બધા ઊંચે જવાની જરૂર નથી, કારણ કે આ રસ્તો છે, જ્ઞાન માટેનો માર્ગ છે. એટલે શું થાય કે કેટલીક વસ્તુઓ અનુમેય બને. આપણે શાસ્ત્રો વાંચીએ, ભજન કીર્તન કરીએ, એના કારણે ઈશ્વરના સ્વરૂપનું આપણા મનની અંદર એક ચિંતન થાય. આ અનુમેય છે, અનુમાનથી થાય છે.
प्रत्यक्ष साक्षात्कार तो

નથી થયો. જ્ઞાન એ આ પ્રકારનું જ્ઞાન છે, અભ્યાસને કારણે પણ જ્ઞાન તરફ જવાય છે. એ પ્રકારનું જ્ઞાન એ અભ્યાસ કરતા તો શ્રેષ્ઠ છે. એટલે તું અભ્યાસ કરતા કરતા કરતા મન કેન્દ્રિત થઈ જાય એટલે તને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થશે. જ્ઞાન સીધું જ્ઞાન સ્વરૂપ તું થઈ ગયો એમ નથી, એ અનુમાન થાય છે કે હા આમ છે, આમ છે, આમ છે, આમ હોવું જોઈએ, આવો ઈશ્વર છે. શ્રેયો હી જ્ઞાનમ અભ્યાસાત, જ્ઞાન થયું આવું, આ પ્રકારનું પૂર્ણ સંપૂર્ણ જ્ઞાન શબ્દ અહીંયા ન લઈ શકાય. એના કરતા એ જ્ઞાન થયું એના કરતા ધ્યાનમ વિશિષ્યતે, ઈશ્વરના સ્વરૂપનું ધ્યાન એની અંદર આપણું ચિત્ત પરોવી દઈએ ત્યારે ધ્યાન થાય. ચિત્ત પરોવાઈ જાય, પરોવાઈ જાય એટલે એકાગ્રતા આવી જાય, એકાગ્રતા આવી જાય એટલે મનની સ્થિરતાની જે વાત કરીએ આપ મેળે આવી જાય. તો ક્રમ આવ્યો ને, આ ક્રમ થયો, આનાથી આના કરતા આ શ્રેષ્ઠ છે. હું એમ કહીશ કે આના કારણે આ પ્રાપ્ત થાય છે. શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત, જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે, જ્ઞાન કરતા ધ્યાન વિશિષ્યતે એટલે વિશેષ છે. માર્ક આપવાના હોય તો એને વધારે આપી શકાય, પણ ધ્યાન ઉપર એમ સહેલાઈથી થોડું પહોંચી જવાય છે, આ જ રસ્તે જવું પડશે. જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે, ઈશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. આપણે કહીએ છીએ કે ધ્યાન લાગી જશે, અંગ્રેજીમાં અત્યારે બહુ પ્રચલિત થઈ ગયેલો શબ્દ છે મેડિટેશન. આવી બધી મોટી વાતો ના કરીએ તો પણ જે વખતે કોઈ ભક્ત માનો કે ઈશ્વરની સેવા કરવા બેસે તો મારા ભગવાનને શું ગમશે, એને કયા શણગાર કરું, એને કઈ રીતે લાલન કરું, એનું લાડ લડાવું, એને એના માટે ભજન ગાઉં, એના માટે રસોઈ બનાવું, એના માટે વસ્ત્રો બનાવું, એમ કરતા કરતા એના સિવાય બીજું કશું મગજમાં રહે જ નહીં, આને આને ધ્યાન કહેવાશે. જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે, ધ્યાન વિશેષ, અને ધ્યાનાત કર્મ ફલ ત્યાગ, ધ્યાનમાં પણ કર્મના ફળનો ત્યાગ ન થતો હોય એવું બની શકે. કોઈક હજુ અધૂરો સાધક, અધૂરો યોગી, અધૂરો ભક્ત ભગવાનને પૂર્ણ સમર્પિત પણેથી સરસ મજાનું નૈવેદ્ય ધરે અને એના મનમાં અપેક્ષા હોય કે મને અધરામૃત મળશે, પ્રસાદને વૈષ્ણવો અધરામૃત કે, ભગવાને પોતે જેનો અંગીકાર કર્યો અને પછી મને આપ્યું એટલા માટે એ અધરામૃત થયું, તો ત્યાં કંઈક હજુ ખૂટ્યું. ઈશ્વર માટે જ સમર્પિત કર્યું તું અને તમે પણ ઈશ્વરના જ છો, તો આવું નાનકડું પવિત્ર પણ ફળ તમને મળે એ તો અપેક્ષા થઈ ને. ગીતા કહે છે કે એ પણ નહીં થાય, બરોબર છે, મળે એ બરોબર છે, કોઈ પણ ફળ મળે એ પણ બરોબર છે, મળવાનું જ છે, કર્મ કર્યું તો ફળ મળવાનું જ છે, પણ એની સાથેની આસક્તિ નહીં હોય તો એ ભોગવવાનું નથી, મળવાનું છે. આ વાત અહીંયા છે. ધ્યાનાત કર્મ ફળ ત્યાગ, કર્મના ફળનો ત્યાગ, કારણ કે ભાઈ મેં મારા માટે તો કશું કર્યું જ નથી તો મને એ ફળ મળ્યું એમ કેમ કહેવાય,
એ તો આવી ગયું ને, સ્વીકારાઈ ગયું.

બરોબર છે, કારણ કે શરીર છે એટલે કેટલીક વસ્તુઓ સ્વીકારવી પડશે, પણ એ મારી તો છે જ નહીં. પેલો આપણે નવમા અધ્યાયનો શ્લોક જોયો ને, તપશ્ચર્યા પણ કરી તો એ ઈશ્વરને અર્પણ. જાઓ ભાઈ, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા.

કર્મફળ ત્યાગ, ધ્યાન કરતા પણ કર્મફળ નો ત્યાગ એ વધારે શ્રેષ્ઠ છે. નહીં કરી શકો ત્યાં સુધી જ્યાં સુધી તમે ઈશ્વરના સ્વરૂપની સાથે પોતાને તાદાત્મ્ય અનુભવી શકતા નહીં હો ત્યાં સુધી. એટલે એ શ્રેષ્ઠ છે. અને જો એ મળી ગયું તો ત્યાગાત શાંતિર અનંતરમ, તો ત્યાગને કારણે સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થઈ જશે. અનંતરમ તરત જ ત્યાગને શાંતિ સાથે સંબંધ છે. મન શાંત જ રહેશે, ઉદ્વેગ મનમાં થશે જ નહીં. હર્ષોદ્વેગ ભય, હર્ષ ઉદ્વેગ ભય આ બધાથી મુક્ત રહી શકશે. કારણ કે એને જે ફળ મળ્યું, જેવું મળ્યું તે સ્વીકાર્ય જ નથી, તે તો અર્પણ કરી દીધેલું છે. આ ઈશ્વર અર્પણની વાત, ફળ ત્યાગની વાત, એટલે સંપૂર્ણ કર્મો જે કંઈ થાય છે તે ઈશ્વરને જ સમર્પિત કરી દેવા, અને સમર્પિત કર્યા એટલે પછી એનું જે ફળ મળવાનું હશે તે મળશે. એ પોતાને તો છે જ નહીં, એ મળ્યું ભોગવ્યું એમ નહીં. તો પછી શાંતિ ને શાંતિ જ રહે. દીકરો જન્મ્યો ઈશ્વરની કૃપા, ગુજરી ગયો ઈશ્વરને આપી દીધો. સુખ દુઃખ મોહ માયા બધું આપમેળે શમી જાય, અને શમી જાય એટલે પછી શાંતિ, પછી ક્રોધનો સવાલ નથી. ક્રોધ તો ત્યારે આવે કે જ્યારે આપણને કોઈ વસ્તુ ન મળતી હોય. દુઃખ ત્યારે આવે કે જ્યારે આપણને પ્રિય વસ્તુ ન મળે અથવા અપ્રિય વસ્તુ મળી જાય. પણ આ તો એ બધાથી પર થઈ ગયા છે. અને એટલે હું આગળ કહું તો ને, સંગાત સંજાય તે કામ, કામાત કરો. સંગ હોય, આસક્તિ હોય ત્યારે પછી ઈચ્છા થાય, ઈચ્છા થાય એટલે ન મળે તો ક્રોધ થાય. સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો બીજાય તે, ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, અને બુદ્ધિનાશાત વિનશ્યતિ. આવું તો આગળ ઘણું વહેલા કહ્યું છે. જે વખતે આ જ્ઞાનની સમજૂતી આપી તે પહેલા આ વસ્તુ કહી છે. તો કર્મ ફળનો ત્યાગ, કારણ કે તમારો ફળ ઉપર અધિકાર જ નથી ભાઈ, એવું પણ વહેલા કહ્યું છે. ત્યાગાત શાંતિર અનંતરમ, ત્યાગની પછી શાંતિ, કેવળ શાંત મન, એટલે ઈશ્વરને પોતે સમર્પિત થઈ ગયો. પોતાની જાતનું પણ ઈશ્વરને સમર્પણ કરી દીધું એવો ભાવ અહીંયા પેદા થાય છે. 13મા શ્લોક થી સરસ વાત શરૂ થાય છે. યો મદ ભક્ત સમે પ્રિયઃ, 14મા શ્લોકમાં 13 અને 14 સાથે જોવા પડે એમ છે. 14મા શ્લોકના અંતે કહે છે કે યો મદ ભક્ત સમે પ્રિયઃ, આવો મારો જે ભક્ત હોય, આવો એટલે આપણે જોઈએ છીએ હમણાં વર્ણન, તે મને પ્રિય છે. કોણ કહે છે? ઈશ્વર કહે છે. કનૈયો ગોપિકાઓને પ્રિય છે, બરોબર છે. રામ જાનકીને પ્રિય છે, બરોબર છે. રામ હનુમાનને પ્રિય છે, માની લીધું. પણ આ કહે છે કે ઈશ્વરને પ્રિય કોણ છે? તમે ભગવાનને પ્રેમ કરો, ભગવાન તમને પ્રેમ કરે, ત્યારે એ આખી સાયકલ, આખું ચક્ર પૂરું થાય. અહીંયા ભગવાન કહે છે કે હું આવા ભક્તને પ્રેમ કરું છું, આવો ભક્ત મને પ્રિય છે. દેહધારી હોય તો પણ, દેહધારી ન હોય તો પણ.

આવો ભક્ત મને પ્રિય છે. યો મદ ભક્ત, આવો જે ભક્ત આગળ કહ્યું તેવો. હવે આપણે જોઈએ છીએ આખા શ્લોકોને. સમે પ્રિય, બહુ મોટી વાત છે, બહુ જ મોટી વાત છે. ઈશ્વરને પ્રિય હોવું, ઈશ્વર આપણને પ્રિય હોય આ ભક્તિમાં જ બને. ભગવાન પણ આવીને પ્રણામ કરે એવા કિસ્સાઓ છે. વામન જઈને બલિરાજાની પાસે ભિક્ષાન દેહી કરે માગે એ પણ બને. પણ ઈશ્વર પોતે પ્રેમ કરે, રાધા કે મીરા બનવું પડે. શું કહે છે?

समदुःख सुखक्षमी संतुष्ट सततम योगी यतात्मा दृढ़ निश्चय मय्यर्पित मनो बुद्धिर् यो मद भक्त समे प्रिय। आवो जे मारो भक्त होय ते मने प्रिय छे। तू तो मने प्रिय छे पण हूँ तने प्रिय छु के केम? ઈશ્વર મને વાલ કરે છે કે કેમ? તો અહીંયા કહે છે કે ઈશ્વર તમને પ્રેમ કરે જો તમારું વ્યક્તિત્વ આ પ્રકારનું તમે બનાવો। કેમાં બનવું પડે? આપણી પાસે ઉદાહરણો તો છે। ઈશ્વરે જેને પ્રેમ કર્યો, ઈશ્વરે જેને પોતામાં સમાવી લીધા, એના ઉદાહરણો છે। સુરદાસ ની લાકડી જાલીને કૃષ્ણ ચાલે બને। ઈશ્વર તમને ક્યારે પ્રેમ કરશે? જો તમે આવા હશો તો। અદ્વેષ્ટા સર્વભૂતાનામ, પહેલું જ બહુ સહેલું છે પણ આચરણમાં લાવવું મુશ્કેલ છે। કેવું તો સહેલું છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ, બધા જ પ્રાણીઓ તરફ દ્વેષ ભાવ રહિત હોવા પણ। કોઈના માટે દ્વેષ નહીં, દ્વેષ નહીં એટલે કોઈના માટે વિશેષ ભાવ પણ નહીં, એ પણ ખરું જ। રાગ દ્વેષથી મુક્ત, એકલા દ્વેષથી નહીં રાગથી પણ। કોઈ પણ પ્રાણી માત્ર એના તરફ દ્વેષ ભાવ ના હોય। બધાની સાથે સરખો ભાવ, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ। મૈત્ર કરુણ, મૈત્ર જેને સ્વાર્થ વિના પ્રેમ છે, મૈત્રી છે, નિસ્વાર્થ, મારે કંઈક જોઈએ છે માટે નહીં, નિસ્વાર્થપણે બધાની તરફ મૈત્રી ભાવ છે। મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મમ અંતરમાં વહાયા કરો। મૈત્ર કરુણ, કરુણા છે, કરુણા એટલે સ્નેહ ભાવ, દયા ભાવ। મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર, મમત્વ વિનાનો। એને કશામાં કોઈ પણ દુનિયાવી વસ્તુની અંદર મમત્વ નથી, મારું ને તારું। જો ગીતાનો પહેલો શ્લોક, ધૃતરાષ્ટ્ર કહે છે કે મામ કહા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, મારા અને પાંડુના પુત્રો, મારું અને તારું શરૂ થયું ત્યાંથી યુદ્ધની શરૂઆત થઈ। આ પ્રકારનું મમત્વ, મારા પણ મારું

0: આખી દુનિયા મારી છે ને કશું મારું નથી, કેવો વિશિષ્ટ પ્રકારનો ભાવ છે. મારું શું નથી, બધું મારું છે. અને મારું શું છે, કશું મારું નથી. અને નિર્મમ કહેવાય, નિર્મમ. આ બધા વિશેષણો છે ને એકબીજાની સાથે સંકળાયેલા છે, તમે જુઓ. કારણ કે હવે તરત જ કહે છે કે નિર્મમ નિરહંકાર, અહંકાર હું હોવાપણાનો ભાવ, અહમ હું છું, આઈ એક્ઝિસ્ટ, ઇટ ઇઝ મી હુ કેન ડુ ધીસ, હું મારા હોવાપણાની મારી સમાનતા, એને અહંકાર કહેવામાં આવે. હું હોવાપણાની સમાનતા હું છું તો થશે. અથવા એનથી વિપરીત, હું આ ના કરી શકું, હું સબળ છું એ જેટલું વિશિષ્ટ છે, એટલું જ હું નિર્બળ છું એ પણ આવે. કારણ કે ત્યાં હું તો છે. દૈન્ય હોય પણ હું દીન છું, હું દીન છું એવો ભાવ, એની અંદર તો અહંકાર છે. તો નિર્મમો નિરહંકાર, સમ દુઃખ સુખ ક્ષમી, સમ દુઃખ સુખ, દુઃખ અને સુખ એટલે બધા જ જોડકાઓ, દ્વૈત સારું ને નરસું વગેરે, એની અંદર સમાન સુખ. સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત હારવી, સુખ અને દુઃખ બંનેમાં સરખો. કારણ કે પેલી આગળ વાતો થઈ છે ને, એમાં તારું તો કશું છે જ નહીં ભાઈ, કર્મ તો તે અર્પણ કરી દીધું છે, ફળનો તારો અધિકાર નથી, જે છે એ ત્યાગી દીધું છે. તો જ એ સમ દુઃખ સુખ થાય, અને તો જ ક્ષમી થાય. ક્ષમી જૈન સંપ્રદાયમાં આવે છે, ખમ્મેમી સર્વ ભૂતેશુ, આ વાત છે અહીંયા. ક્ષમી ક્ષમાશીલ, સંતુષ્ટ સતતમ, હંમેશ માટે સંતુષ્ટ, સંતોષ, સંતુષ્ટ સતતમ. હવે આવો માણસ યોગી ના હોય તો બીજું શું હોય, અને યોગી જ કહેવાય. યોગ કરવા માટે જંગલમાં જઈને તપશ્ચર્યા કરવી, પંચાગ્નિ તપ કરવું ને દશાગ્નિ તપ કરવું જરૂરી નથી. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય, આના માટે દ્રઢ નિશ્ચય થઈને જે પ્રયત્નપૂર્વક આચરણો કરતો હોય, મય્યર્પિત મનો બુદ્ધિ, પોતાનું મન અને પોતાની બુદ્ધિ ઈશ્વરમાં સમર્પિત કરીને જે સ્થિર હોય, તે યો મદભક્ત સમે પ્રિય, તે મને પ્રિય છે. આપણે ઈશ્વરને પ્રિય બનવું હોય તો આપણે કેવા બનવું જોઈએ, એની અહીંથી વાત શરૂ થઈ છે. આગળ એ જ ચાલવાની છે. આપણે 14માં શ્લોક સુધી છીએ, હવે પછી એનથી આગળ ચાલીશું, એનથી વધારે સરસ વાતો તરફ જવાનું છે. ત્યાં સુધી વિરામ લઈએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો.

0: જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.
1: હલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે AR. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌનો સામુદાયિક રેડિયો સ્ટેશન. શ્રોતા મિત્રો, 20 ઓગસ્ટ એટલે કે ચંદ્રકાંત બક્ષી, આપણા યાર બાદશાહો, પાલનપુરના એકમાત્ર એવા સાહિત્યકાર જેમને ગદ્યમાં નામના મેળવી છે. એટલું જ નહીં, સમગ્ર ગુજરાતને, એવા ગુજરાતી સમાજને, ગુજરાતી લોકોને બિરુદ અપાવ્યા છે. સમગ્ર વિશ્વની અંદર જેમના લેખોએ ઝંઝાવાતી રીતે વિચારોને આ સમાજમાં પ્રદર્શિત કર્યા છે. જો તેઓ આજે પણ હયાત હોત ને તો માત્ર ને માત્ર 94 વર્ષના થયા હોત. એટલે જ એવું લાગે છે કે આ ચંદ્રકાંત બક્ષીને આજની આ જહનજી પેઢીને માત્ર વાંચવા નહીં પરંતુ માણવા મળ્યા હોત ને તો ચોક્કસથી 94 વર્ષની ઉંમરે પણ તેઓ જહનજીના મુખ્ય સુકાની રહ્યા હોત. કારણ કે વિચારોને બેબાક રીતે રજૂ કરવા એ એમને જ આવડતું. એમની પુત્રી રીવા બક્ષીએ તેમની કેટલીક ડાયરીઓ સાચવેલી છે અને એના પરથી આપણને એવી અવનવી વાતો આજે પણ જાણવા મળે છે કે આ પ્રોફેસર, લેખક અને આટલા ઉમદા સાહિત્યકાર, પત્રકાર એવા ચંદ્રકાંત બક્ષી આજે સૌને લોકપ્રિય કેમ છે. મુંબઈના શેરીફ બન્યા, પ્રિન્સિપલ બન્યા, આ બધાની વચ્ચે તેઓને ભણવામાં પણ સંઘર્ષ કરવો પડેલો. પણ શ્રોતા મિત્રો, એમનું મૂળ ધ્યેય તો IAS બનવાનું હતું, પણ એ બની ન શક્યા. આપણને પણ એવું લાગે છે કે જો એ IAS બનીને કોઈ જિલ્લાના સુકાની બન્યા હોત કે પછી કોઈ વિભાગના વડા તરીકેની સેવાઓ આપી હોત તો ત્યાં દુનિયાના એવા સર્વોત્તમ નિર્ણયો લેવાયા હોત કે જે પ્રજાલક્ષી, સમાજલક્ષી અને સમાજને ઉન્નત શિખર પર પહોંચાડનારા હોત. તેમને આજીવિકા રળવી પડે એવી પરિસ્થિતિઓ પણ ઊભી થયેલી, એટલે એમને MA ભણવાનું અધૂરું પણ મૂક્યું હતું. તેઓએ અલકા સ્ટોર્સ નામની કાપડની દુકાન પણ ચલાવેલી. 6-7 વર્ષ એમને ભણવાનું જ્યારે છોડી દીધું હતું ત્યારે સમગ્ર ધ્યાન તેમનું તે દુકાનમાં રહેતું. મોડામાં મોડા સુધી કામ કરતા હતા અને ઘરાકીના દિવસોમાં તો રાત્રે 9:30-10 સુધી કામ કરતા. બક્ષીજીએ કમાણી કરવા માટે શેરબજારમાં પણ રોકાણ કર્યું હતું, એટલે એમના જીવનની વાતો પરથી એવું લાગે કે આપણા સૌના પોતિકાપણા, આપણા જીવનના અંશોની જેમ તેમણે સંઘર્ષ પણ કર્યો, નામના પણ મેળવી અને પોતાના વિચારોને એકદમ સાર્થક રીતે સમાજમાં મૂક્યા પણ હતા. બક્ષીજી માટે કંઈ એવું નહોતું કે શેરબજાર સરળ હતું કે અઘરું હતું, કારણ કે એ પોતાના જે સમાજમાંથી આવતા હતા ત્યાંથી ઘણા મિત્રોની તેમને ટ્રીપ્સ પણ મળતી હતી અને એટલે એ થોડું કમાઈ પણ લેતા હતા. પણ એ બધામાં એમને ભણવાનું ચાલુ રાખ્યું અને આખરે LLB કર્યું હતું. એવું 1956માં એમને નિર્ધારિતા સાથે એ સંઘર્ષોના વર્ષની અંદર બેકારી સાથે ટ્યુશન કરતા અને ખિસ્સા ખર્ચના રૂપિયામાં તો એમને ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું. લગભગ તેઓ ઘણી વખતે ચાલીને ને દોડીને પણ પોતાનું અંતર, એટલે કે જ્યાં જવાનું હોય ત્યાં એ પહોંચતા, તેજ કદમી કરતા, અને એટલે જ એમ કહી શકાય કે તેઓ વધારાના પૈસા ખર્ચવા માટે કોઈ ટેક્સી કે ટ્રામ માટેના પૈસા પણ બચાવવામાં ખચકાતા ન હતા. એમણે મુંબઈમાં ઝવેરી બજારમાં પણ કામ કર્યું હતું. પ્રેસમાં એ ગલીમાં આવેલી તે ઝવેરી બજારની દુકાનમાં 24 કલાક જ્યાં કાદવ કિચડ રહેતો, માણસોનો સતત ખકડાટ અને અવાજ, ખાંસીના અવાજો, ત્યાં પણ તેમણે ટાઈપિંગ અને આ બધું પણ કામ કર્યું હતું. લગભગ આ બધા જ સિલસિલાની વચ્ચે એમણે એમની ડાયરીમાં જ નોંધ્યું છે કે જ્યારે તે લો કોલેજથી રિજિયનલ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં ગયા રજિસ્ટ્રેશનનું કાર્ડ લેવા, ત્યારે ખૂબ ભીડ હતી. તે બધા કંઈ પાકિસ્તાનના નિરાશ્રિત ન હતા, પૂર્વ પાકિસ્તાનના એક મેટ્રિક પણ હતો અને ઘણા

બધા ત્યાં આપણા ભારતીયો પણ હતા. લગભગ અહીંયા બધા 7 વર્ષથી વધુ વર્ષના ત્યાં પહોંચતા હોય ને એવું એમને નોંધ્યું હતું. અને કેટલાક લોકોને મર્કેન્ટાઇલ જેવી બેન્કોમાં, ફર્મમાં, તો કેટલાકને રેશનિંગ ઓફિસમાં નોકરી મળે પણ છે એવું પણ જણાવ્યું હતું. તેમણે પણ જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની લાઇબ્રેરીમાં ઇન્ટરવ્યૂ આપવા માટેનો પ્રયાસ પણ કરેલો હતો. અને બેકારીની લાઈન જોઈ અને એમને એમ થતું કે ટેમ્પરરીની નોકરી, માત્ર 60 રૂપિયાનો પગાર મળતો તો પણ અહીંયા કેટલા બધા આવ્યા હતા. બંગાળી ને પંજાબીઓ ત્યાં આગળ ઉચ્ચ સ્થાન પર હોય એટલે એમણે એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. અને એમણે બક્ષી સાહેબને ફ્રેન્ચ વાંચવાનું કહ્યું હતું. અને જે એમને ન આવડ્યું, એમને એવો પણ પ્રશ્ન પૂછ્યો હતો કે ટાઈપિંગ આવડે છે, ત્યારે પણ એમને સાહજિક રીતે ના પાડી એટલે એમને રજા આપી હતી. અને એટલે એમને અહેસાસ થયો કે ટાઈપિંગ પણ બહુ અગત્યનું છે એ સમયમાં, જેમ આજની ઝેન્ઝીના સમયમાં આપણે ટાઈપિંગ કમ્પ્યુટર્સ માટે મોબાઈલ પર SMS અને WhatsApp કરવા જેટલું શોર્ટ્સમાં થાય છે એ માટે જરૂરી હતું. હા, અલગ વાત છે કે હવે ChatGPT આવ્યા પછી માત્ર વિચાર જ ટાઈપ કરવાનો છે. અને આ બધાની વચ્ચે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો, જિંદગીના બધા જ રંગો જોયા. અને પછી લેખક બન્યા પછી એમને અકલ્પ્ય સફળતા પણ મળી અને આનંદ પણ બન્યો. મુંબઈના શેરીફ બન્યા, ભારતના પ્રાઇમ મિનિસ્ટરથી જુદા જુદા દેશોના પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર આવે તો એરપોર્ટ ઉપર રિસીવ પણ કરવા જતા અને એમની સાથેનો સંવાદ પણ થતો. એમના વકીલ મિત્ર સાથે, રીવાબેન સાથે, તેઓ એમના ત્યાં આગળના મકાનમાં જ ગયા હતા ત્યારે એમણે એક સવાલ એમને પૂછ્યો હતો, જે હતો પતરાની 2 બેગ વિશે. કારણ કે એ કોલકાતાથી મુંબઈ આવ્યા ને ત્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા એ સમયનો તેમનો બક્ષી સાહેબ અને રીવાબેન સાથેનો ફોટો પણ ત્યાં એમણે જોયો હતો. એટલે અહીંયા આગળ આ બધી જ વાતોમાં કેવી રીતે મુદ્દા આધારિત વાત પોતાના સંબંધીઓ પાસેથી પણ જાણવીને, એ પણ બક્ષી સાહેબ પાસે અદ્ભુત કળા કમ્યુનિકેશનની હતી. એમની આ બધી જ વાતોની અંદર એમને કેટલી બધી વાતો એમાંથી જાણ્યું હતું. અને એ જ મુલાકાતના આધારે એમની દીકરીનું નામ પણ તેમને એક નાયિકા, ફ્રેન્ચ નાયિકા અને ઇમ્યુનોલ રીવા એમના નામ પરથી એમણે પોતાની પુત્રીનું નામ રીવા પણ પાડ્યું હતું. બક્ષીને આપણે જો ને ધબક્ષી કહેવા પડે અને એટલે જ દવા બજારમાં પણ નોકરી કરી. સલ્ફાડાઇઝિનના ડબ્બાઓ ખભા ઉપર ઉચકતા અને મુંબઈની મહાનગરપાલિકામાં સપ્લાય પણ કરતા, જેમના પુસ્તકો સતત છપાતા, વેચાતા, વંચાતા અને આજે પણ વાંચવા માટે લોકો પ્રયત્નશીલ હોય છે. ચંદ્રકાંત બક્ષીએ 185 પુસ્તકો લખી ચૂક્યા હતા અને નોંધપાત્ર કૃતિઓનું સર્જન કર્યું હોવા છતાં સમકાલીન એવા મોટાભાગના સાહિત્યકારો બક્ષીબાબુને સાહિત્યકાર પણ ગણતા ન હતા. જો કે વાચકોએ એમને હૃદયમાં સ્થાન આપ્યું ને એટલે એમ કહીએ ને કે દિલ વાળીને પ્રેમ કર્યો. એટલે તો યાર બાદશાહો અને અસ્મિતા ગુજરાતની, એટલે ચંદ્રકાંત બક્ષી. તો આજના દિવસે આપણે તેમને શ્રદ્ધાંજલિ પણ આપીએ અને સાથે સાથે એમના એ પુસ્તકોને વાંચવા માટે આજની જયંતજીને પણ પ્રોત્સાહિત કરીએ, જેથી નવોદિત લેખકો, નવોદિત વાંચકો આ પ્રકારના સાહિત્યને પણ માણી શકે. જેને સાહિત્યકાર ગણવા કોઈ તૈયાર ન હતું તે આજે સાહિત્યકાર તરીકે સૌથી ઊંચી હરોળમાં સ્થાન પામ્યા છે. આવો યાદ કરીએ ડોક્ટર ચંદ્રકાંત બક્ષીને પાલનપુરી ગૌરવ સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સમાં.
3: નમસ્તે શ્રોતા મિત્રો, વોઇસ ઓફ સાયન્સ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. આજકાલ જે બહુ ચર્ચામાં છે બે શબ્દો, કોકરોચ અને જેન ઝી. આના માટે સ્થાનિક અને બહારથી ફોન અને મેસેજ આવ્યા કે આ ટોપિક ઉપર કંઈક તમે વાર્તાલાપ કરો. એમને એ વખતે જવાબ આપ્યો ને તો પણ પછી વિચાર્યો કે બહુ જ સેન્સિટિવ મુદ્દો છે અને આ વાર્તાલાપમાં પણ કેટલીક આચારસંહિતા નડે છે, એટલે એવું કંઈ કન્ટેન્ટ મારા હાથમાં આવે કે જનરલાઇઝ હોય, અને એવું મને મળી ગયું. એના માટે મેં 11 લેખ ભેગા કર્યા અને એમાંથી હું તમને ભવેનભાઈ કચ્છીનો જે લેખ છે એ દરેકને લાગુ પડે છે, રાજકારણથી પર છે, એ હું તમને આપું છું. એક જ પરિવારમાં બધી જ જનરેશન, ભારતીય પરિવારમાં અનોખો પડકાર, સાયલન્ટ બેબી બુમર જેન ઝી અને આલ્ફા બધા એક જ છત નીચે. ખ્યાલ આવી ગયો હશે કયો વિષય.

લેધો છે મેં, અને હેડિંગ ઉપરથી પણ તમને ખ્યાલ આવશે કે પરિવારમાં પણ આ પેઢી છે એ સંદર્ભમાં બહુ સરસ વાત કરી છે ભવેનભાઈએ. અગાઉના સમયમાં પરિવારમાં મુખ્યત્વે બે પેઢી હતી, જૂની પેઢી અને નવી પેઢી. પરંતુ આજના બદલાતા યુગમાં ભારતીય સમાજની એ બહુ મોટી વિશેષતા છે કે એક જ છત નીચે દાદા દાદી એટલે કે બેબી બુમર, માતા પિતા એટલે કે જેન એક્સ અથવા તો મિલેનિયલ, યુવાન પૌત્ર પૌત્રી એટલે જેન ઝી ઝેડ અથવા જેન ઝી અને નાની બેબી જેન આલ્ફા જેવા 3-4 અલગ અલગ સભ્યો સાથે રહેતા હોય છે. પરિવારનું આ મલ્ટી જનરેશનલ ચિત્ર જેટલું પ્રેમ અને સુરક્ષાથી ભરેલું લાગે છે એટલું જ તે વૈચારિક સંઘર્ષ અને જનરેશન ગેપની જુદી જુદી ખાઈઓથી ઘેરાયેલું પણ છે. પેઢીઓનું મેપિંગ, જેઓ 1946 પહેલાં જન્મ્યા છે તેઓ સાયલેન્ટ પેઢી તરીકે વર્ગીકૃત થયા છે. બેબી બુમર્સ 1946 થી 1964 દરમિયાન જન્મેલા, એની જમા બાજુ અથાક પરિશ્રમ, ધૈર્ય, સંસ્કાર, અનુભવનું ભાથું, નાણાકીય શિસ્ત અને પરિવારને જોડી રાખવાની દ્રઢ ભાવના, શ્રદ્ધા અને ધર્મગ્રંથો તેમજ શાસ્ત્રોમાં જે ઉપદેશ આપ્યા હોય તેની સામે દલીલો કર્યા વગર તેનો સ્વીકાર કરવો, એનું મનોજગત પરિવર્તન સ્વીકારવામાં હિચકિચાટ, સ્વેચ્છાએ પોતાના વિચારો રોપવાનો આગ્રહ, માનસિક સ્વાસ્થ્ય જેવા આધુનિક વિચારો પ્રત્યે અણગમો, તણાવ કે ડિપ્રેશન હોય જ શું કામ તેવી નવી પેઢી સમક્ષ અપેક્ષા, તેવો નહીં હોય તો વિશ્વ, સમાજ અને પરિવારની પડતી થશે તેવો ભ્રમ, પોતાનું 60 વર્ષ સુધીનું જીવન પોતાના અને પરિવારના ઉત્થાનમાં આપ્યું હોય છે તે પછી દાદા દાદી કે નાના નાની તરીકેની જવાબદારીનો આનંદ તો માણે જ છે પણ કોઈ વખત મુક્તતા પણ ઝંખે છે. હવે મિલેનિયલ્સની વાત કરીએ, એટલે કે જેન એક્સ 1965 થી 1995માં જમા બાજુ પરંપરા અને આધુનિકતા વચ્ચે ખડા થયેલા પુલ પર ઉભારી શકે છે. અગાઉની પેઢીને સમજવાની ક્ષમતા, જવાબદારી ઉપાડવાની ઉત્કટ ભાવના અને વ્યવહારિક સંતુલન સમાજની પરંપરાગત સિસ્ટમને સ્વીકારે, બંડ દબાવીને કારકિર્દી, અપેક્ષામાં સમાધાન કરી લે એમનું મનોજગત, સેન્ડવિચ જનરેશન હોવાને કારણે માનસિક તણાવ, બાળકો પતિ કે પત્ની અને મા બાપ બધાને ખુશ રાખવાનો પડકાર તણાવમાં રાખે છે, જેને લીધે પરિવાર પણ વિખરાઈ જાય તેવું બને, પૈસા કમાવા જરૂરી હોય, આ પેઢી પાસે સમયનો અભાવ છે જેની અસર ગુણવત્તાસભર જીવનશૈલી પર પડે છે. પોતે જીવનને તેમની રીતે માણવાની રીતે સમાધાન કર્યું હોય છે તેથી રંજ સાથે પણ જીવતા હોય તેવું બને. ઝેન ઝી જેની આજકાલ ચર્ચામાં છે, 1996 થી 2010માં જન્મેલા, જમા બાજુ ટેકનિકી રુચિ, વૈશ્વિક દ્રષ્ટિકોણ, સ્વતંત્ર વિચારો, અંગસ્પષ્ટતા અને ખુલ્લી અભિવ્યક્તિ, મનોજગત તેમનું, ધૈર્યનો અભાવ, ઝડપી પરિણામોની અપેક્ષા, ડિજિટલ દુનિયામાં વધુ અને વાસ્તવિક સંબંધોમાં ઓછું જીવવું, ભાવનાત્મક અસ્થિરતા. જેન આલ્ફા 2011 થી વર્તમાન વર્ષમાં જન્મેલા, જમા બાજુ જન્મથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્ક્રીન સાથે સજ્જ, તીવ્ર બુદ્ધિમત્તા, માહિતી મેળવવાની અદ્ભુત ઝડપ, મનોજગત શારીરિક રમતોથી અંતર, ધ્યાન કેન્દ્રિત કરવાનો ઓછો સમય એટલે કે એટેન્શન સ્પાન, વાસ્તવિક લાગણીઓ અનુભવવામાં અસમર્થતા, ચિંતકોના નિરીક્ષણ, મનોવૈજ્ઞાનિક એરિક્સનના માનસિક સામાજિક વિકાસના સિદ્ધાંત મુજબ વડીલોની વય જનરેટિવિટી વર્સેસ સ્ટેગ્નેશનના તબક્કે હોય છે, અર્થાત તેઓ જો નવી પેઢીને માર્ગદર્શન આપે અને તેમના વિચારો સ્વીકારે તો તેઓમાં સંતોષ જન્મે છે, પરંતુ જે તેઓ માત્ર ભૂતકાળમાં જીવશે તો વિષાદ ઉત્પન્ન થશે. સમાજશાસ્ત્રી કાર્લ મનહાઇમ તેના પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ જનરેશન્સમાં નોંધે છે કે દરેક પેઢી પોતાની આસપાસ સામાજિક અને તકનીકી વાતાવરણમાંથી ઘડાય છે, આથી એક પેઢી બીજી પેઢીને પોતાની દ્રષ્ટિથી માપે તે જ મોટો અન્યાય છે. એવી જ રીતે મહાન દાર્શનિક ખલીલ જિબ્રાન પોતાના પુસ્તક ધ પ્રોફરમાં માતા પિતા અને વડીલોને સંબોધીને સદીઓ પહેલાં લખ્યું છે, તમારા બાળકો તમારા દ્વારા આવે છે પણ તેઓ તમારામાંથી આવ્યા નથી, તમે તેમને તમારો પ્રેમ આપી શકો છો પણ તમારા વિચારો નહીં, કારણ કે તેમની પાસે પોતાના વિચારો છે, તમે તેમના જેવા બનવાનો પ્રયત્ન કરી શકો
કરી શકો છો, પરંતુ તેમને તમારા જેવા બનાવવાનો પ્રયત્ન

ન કરો. પરસ્પર સન્માન, કોઈ આઉટડેટેડ નથી, કોઈ સુપિરિયર નથી. ઘરમાં જ્યારે એક પેઢી બીજી પેઢીને આઉટડેટેડ એટલે કે જૂનવાણી ગણે અને બીજી પેઢી નવી પેઢીને ઉછાંછરી કે ગંભીરતા વગરની ગણે ત્યારે ઘર પરિવાર ન રહેતા સંઘર્ષોનું મેદાન બની જાય છે. જૂની પેઢી પાસે અનુભવનું એવું જ્ઞાન છે જે કોઈ ગૂગલ કે એઆઈ આપી શકતું નથી. બીજી તરફ નવી પેઢી પાસે બદલાતી દુનિયા સાથે કદમ મિલાવવાની ઝડપ અને ટેકનોલોજીનું જ્ઞાન છે. જ્યારે વડીલો નવી પેઢી પાસેથી ટેકનોલોજી શીખવાની નમ્રતા બતાવે અને નવી પેઢી વડીલો પાસેથી જીવનનું સત્ય શીખવાની ધીરજ દાખવે ત્યારે જનરેશન ગેપ ખાઈ મટીને પરસ્પર પરખતાનો સેતુ બની જાય છે. કઈ રીતે રહેવું? વડીલોની સાયલન્ટ બેબી બ્યુમર પેઢીની ઘરમાં સંતુલન અને શાંતિ જાળવવામાં સૌથી મોટી અને મહત્વની ભૂમિકા હોય છે, કારણ કે તેમની પાસે અનુભવ અને પરિપક્વતાની પૂંજી છે. વડીલોએ શું કરવું? પરિવર્તનનો સ્વીકાર કરવો, સમય સાથે રીત રિવાજો પહેરવેશ અને વાત કરવાની વાતનામાં ઉપયોગમાં લેવાતા શબ્દોની પદ્ધતિઓ બદલાય છે તે વાસ્તવિકતાને સહજતાથી સ્વીકારો. પ્રશંસા અને પ્રોત્સાહન આપવું, નવી પેઢીના નાના પ્રયાસો, તેમની પ્રગતિ કે તેમના નવા વિચારોની મુક્ત મને પ્રશંસા કરો. ટેકનોલોજી શીખવાનો ઉત્સાહ દાખવવો, તેમજ પૌત્ર પત્રીઓ પાસેથી સ્માર્ટફોન કે નવી એપ્સ શીખો. આનાથી બંને વચ્ચે સંવાદનો એક નવો રસ્તો ખુલશે. સાંભળવાની આદત કેળવવી, બોલવા કે શિખામણ આપવા કરતાં યુવાન પેઢીની વાતો, તેમની મૂંઝવણો અને વિચારોને શાંતિથી સાંભળો. અનુભવ લેવા દો, દરેક પેઢીને પોતાની રીતે નિર્ણય લેવાની અને ભૂલો કરીને શીખવાની થોડી સ્વતંત્રતા આપો. સોનેરી નિયમો, ડાઇનિંગ ટેબલ રૂલ, ડિજિટલ ડિટોક્સ, દિવસમાં ઓછામાં ઓછું એક ભોજન એવું રાખવું જ્યાં પરિવારના તમામ સભ્યો મોબાઈલ વગર એકસાથે બેસે અને માત્ર સુખ દુઃખની વાતો કરે. પેઢીગત જ્ઞાનની આપ લે, ઘરમાં એવું વાતાવરણ બનાવો જ્યાં દાદા દાદી બાળકોને વાર્તાઓ, મૂલ્યો અને અનુભવો આપે. જ્યારે બાળકો દાદા દાદીને નવી ટેકનિક, મુક્ત વિચારો કે વૈશ્વિક પ્રભાવો વિશે માહિતીગર કરે. મલ્ટી જનરેશનલ પરિવાર એ ભારતીય સંસ્કૃતિનું સૌથી સુંદર વરદાન છે. જ્ઞાન પોસ્ટ. એક પરિવારમાં દાદાજી, જેમણે આખી જિંદગી હાથથી ચોપડા લખીને વેપાર કર્યો હતો, તેમણે તેમનો પૌત્ર જે ડેટા સાયન્ટિસ્ટ હતો રહેતા હતા. એકવાર દાદાજી પૌત્રને લેપટોપ પર સતત કોડિંગ કરતો જોઈને બોલ્યા, બેટા આટલો બધો સમય સ્ક્રીન સામે બેસીને શું શું શોધે છે? આંકડાઓથી ક્યારે માણસ સમજાતો નથી. પૌત્રે હસીને જવાબ આપ્યો, દાદાજી આ ડેટાથી અમે ભવિષ્યના બિઝનેસના નિર્ણય લઈએ છીએ. તમારો જમાનો જૂનો હતો, હવે આ બધું ગૂગલ અને એઆઈથી થાય છે. દાદાજીએ શાંતિથી કહ્યું, સાચી વાત છે બેટા, ગૂગલ તને એ બતાવી શકશે કે કયો સામાન ક્યાં વેચાશે, પણ ગૂગલ તને એ નહીં શીખવે કે ખરો ધંધો, સંબંધ, ઓળખાણ, પ્રતિષ્ઠા અને શાખ એટલે કે ગુડવિલથી થાય છે. ગ્રાહક જોડીની નૈતિકતા ધંધાનો પ્રસાર કરી આપશે. આંખો અને અંતકરણથી જે પણ થાય છે એ આ એઆઈથી નથી થઈ શકતું. છઠ્ઠી ઇન્દ્રિયથી જે થાય તે જ તમને જુદા પાડે છે. ગ્રાહક પાસે હાલ પૈસા ન હોય ત્યારે એના પર વિશ્વાસ રાખીને ઉધાર સામાન આપવો કે નહીં એ નિર્ણય ડેટા નહીં, માણસાયનો અનુભવ લે છે. પૌત્રને એ દિવસે સમજાઈ ગયું કે વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે પણ દાદાદીનો આત્મસાત કરેલો અનુભવ એની જગ્યાએ અજોડ છે. બીજી તરફ દાદાજીએ પણ પૌત્રની ટેકનોલોજીકલ ક્ષમતાનો અનાદર કરવાને બદલે તેને સ્વીકારી, આમ બે પેઢીના ટકરાવ કરતાં બંને એકબીજાનો સારો સ્વીકાર કરે તો બેવડી તાકાત બની જાય, પરિવારમાં સુમેળ રહે. તો મને લાગે છે કે 17-8ની મારી આ ટોક તમને તો ગમશે જ, પણ મને એટલા માટે ગમી કે જે ડિમાન્ડ હતી એને અનુરૂપ કોઈ પણ જાતનું રાજકીય વિવાદમાં પડ્યા વગરનો આ લેખ આપણને લાગુ પડે છે કે એમણે વાત કરીને કે એક જ પરિવારમાં આ બધી જ પેઢી રહે છે. સાયલન્ટ, બેબી બૂમર, જીએનઝી, આલ્ફા વગેરે વગેરે એક જ છતની છે અને બહુ જ વાસ્તવિક વાત કરી છે કે

0: દિયે નવી પેઢી ઉપર પોતાના વિચારો થોપવા ન જોઈએ અને એમને સાંભળવા જોઈએ, અને નવી પેઢીએ પણ વડીલોના જે અનુભવનો લાભ વિવેકપૂર્ણ લેવો જોઈએ. આ લેખનો સારાંશ એ જ કે આ ફક્ત કુટુંબ માટે નથી, અત્યારે દેશ જે પરિસ્થિતિમાંની પસાર થઈ રહ્યો છે ત્યાં શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, આ પેઢીને સમજવી પડશે, આ પેઢીને સમજવી પડશે એવું હું તો માનું છું. પણ આ ઘટના બન્યા પછી જ્યાં જ્યાં મારે પ્રસંગોમાં મળવાનું થયું છે ત્યારે આ મુદ્દો આવે જ છે, અને લગભગ બધાનો એક મત છે. અને મેં જે 11 લેખ વાંચ્યા એમાં પણ લેખકો પોતે કોઈ પોતાનો પ્રતિભાવ ધરાવતા હોય, પણ મને મારી દ્રષ્ટિએ લગભગ તટસ્થ લેખો લાગ્યા છે. એમાંનો આ એક લેખ મેં આપની સમક્ષ મૂક્યો છે, આપ સૌને ગમશે. જય વિજ્ઞાન.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-96-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પાનખરે વનોને પર્ણહીન બજાવી દીધા હતા. હવે માર્ચ એપ્રિલમાં વૃક્ષોને નવી કૂંપળો ફૂટવા માંડી છે. નાના નાના છોડ અને ઝાડીઓમાં પણ વસંતનો ઝીણો સળવળાટ ઉદ્ભવ્યો છે. જોકે ઝરણાઓ દિવસે ને દિવસે ક્ષીણ થતા જાય છે.

0: આવતા સત્રથી મારે શાળા અને પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ કરવા છે. એ માટે તાલુકે જવાનું થયું. ત્યારે રસ્તામાં કીકા વૈદ્યને પણ મળી લેવાનું વિચારીને હું નીકળ્યો. કીકા વૈદ્ય મને સાજો કર્યો, પણ નર્મદા તટેથી નીકળતા અગાઉ તેમને મળી લેવાનું હું ચૂકી ગયો હતો. વૈદ્યને આપવા મધની 4 બોટલો લઈને હું હરીખોવાળા જાંપેથી બહાર નીકળતો હતો અને પૂર્યા સામે મળી કે થે પૂછીને ગેટ પર હાથ દઈને ઊભી રહી. બીવરી, કીકા વૈદ્યને મળીને તાલુકે જવું છે, મેં જવાબ આપ્યો. પૂર્યાએ આંખો વિસ્તારી અને કહ્યું, ઇહાં સે તો બહુત લંબા પડે હે. મને આ એક જ માર્ગની ખબર હતી. હું કશો જવાબ આપ્યા વગર ઊભો રહ્યો. પૂર્યાએ કહ્યું, બીવરી તલક હું ચલું હું સાથ, તેસીલ તક નહીં આવું. મારી રજાની રાહ જોયા વિના જ તે મને ઠેર જરા કહીને અંદર ચાલી ગઈ. પૂર્યા પાછી આવી ત્યારે 2-1 વર્ષનો એક બાળક તેની સાથે હતું. પૂર્યા તેની સાથે તેની બોલીમાં વાતો કરતી આવતી હતી. આવીને કહે, રામ બલિકા હે છોરા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાં જતા નહીં.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એ જે હોય તે, પણ તું તેને સાથે કેમ લઈ આવી? મેં પૂછ્યું. તેડી તેડીને થાકી જઈશ, પુર્યાએ કંઈ જવાબ ન આપ્યો. ઓઢણીનું ખોયું કરીને બાળકની પીઠ પર બેસાડ્યો અને ગાતી રમતી ચાલી. તું આખો વખત ગીતો શું ગાય છે? મેં પૂછ્યું. જ્યારે જોઈએ ત્યારે ગાતી જ હોય છે. પુર્યા ઊભી રહી, સહેજ નમીને પાછી ફરી, પછી હસી અને બોલી, મો અચ્છા ગાઉ હું. સારું ગાય છે, પણ મને કઈ તારી બોલીના ગીતો સમજાય નહીં, મેં જવાબ આપ્યો. પછી પુર્યા વાતોએ ચડી, મારી આગળ ચાલતી રહી અને કેટ કેટલી વાતો કરતી રહી. તે આદિવાસીઓના ગીતો ગાય છે તે તેણે મને સમજાવવા કોશિશ કરી. હોળીના, વાવણીના કયા વૃક્ષનો કેવો ઉપયોગ કરી શકાય, તેના પાન અને ફળનો સ્વાદ કેવો છે અને તેના કયા વૈદકીય ગુણો શું છે તેવું પણ તેના ગીતોમાં આવે. એક સાવ જુદા જ પ્રકારના ગીતનો અર્થ તેણે મને સમજાવ્યો. અમારા પરદાદાને 4 આના માથે ઉપાડી શકાય તેટલા વાંસ મળતા. દાદાને એટલા જ વાંસ 1 રૂપિયામાં મળ્યા. બાપાએ 3 રૂપિયા દેવા પડતા અને અમારે તો 1 વાંસના 4 રૂપિયા આપવા પડે છે. આર્થિક ઇતિહાસને વણી લેતા ગીતો હોય તેની મને નવાઈ લાગી. મેં તે ગીત નોંધી લીધું. પુર્યા કહે કે આવા બીજા કેટલાય ગીતો તેને મોઢે છે. ઝાડના ગીત ઉપરાંત સીતાજીને શોધવા નીકળેલા રામનું ગીત અને આવા ગીતો પણ તેને આવડે છે. ત્યાંથી માંડીને રામ બલિ દુષ્ટ છે, તેના પર શંકા કરે છે સુધીની વાતો તે કરતી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મેરા પેટ નહીં, તેણે વચ્ચે કહ્યું. એ વાસ્તે બોલે હે મુને, કહી તે થોડું મૌન રહી. પછી મારા તરફ ફરીને ઉભી રહી. તેના કાળા નમણા ચહેરા પર દુઃખની એક ઝલક ચમકી અને તરત જ તેનો પેલો પરમ આનંદ તેની આંખમાં આવીને બેઠો. તે હસી પડી અને બોલી, મેરા કા, મુની જાઉં સાસરે. એક સાથે આવડો આનંદ અને આટલો વિષાદ આ હંમેશા હસતી કૂદતી વનબાળા મનના કયા ખૂણામાં સમાવી રાખતી હશે એ વિચારતા મેં કહ્યું, એ કંઈ બરાબર ન કહેવાય. કોઈ કંઈ કહે એટલે પતિને છોડી દેવાય. ઓ મારે, પૂર્યા ખડખડાટ હસી પછી બોલી, ઓહિશ તો હે સબન કી જડ, સચ બોલને સે ડરે હે, કહીને તે અટકી ગઈ. તેની મોટામાં મોટી ફરિયાદ તેના પતિ પ્રત્યે હતી. બીજા તેને બોલે ત્યારે બચાવ કરવાને બદલે તે પણ પૂર્યાને પુત્રહીન કહેતો. પોતાનો બચાવ ન કરી શકે તે પતિને પતિ માનવા પૂર્યા તૈયાર ન હતી. પૂર્યાએ સ્પષ્ટ ન કહ્યું પણ મને લાગ્યું કે પૂર્યાની આ સ્થિતિ માટે કદાચ તેનો પતિ કારણરૂપ હોઈ શકે. વચ્ચે એક ઝરણા પાસે અમે નાસ્તો કરવા રોકાયા. આ અરણ્યમાં ચાલતા જવું હોય તો કંઈનું કંઈ ખાવાનું સાથે રાખવું પડે, અથવા કયા વૃક્ષનું પાન, ફળ, ફૂલ કે મૂળ ખાઈ શકાય તેનું જ્ઞાન હોવું જોઈએ. નહીંતર પથરાળ ઢોળાવોવાળી વન કેડીઓ થકવી નાખે અને ખાલી પેટે એક ડગલું ભરવું પણ મુશ્કેલ બને. જમતા જમતા પૂર્યાને મને પૂછ્યું કે હું મારી પત્નીને કેમ સાથે નથી લાવ્યો. મારું લગ્ન જ નથી થયું, કહેતા મને લ્યુસી યાદ આવી. કેટલાય સમયથી મેં કે તેણે એકબીજાને પત્ર લખ્યો નથી. પૂર્યાએ પૂછ્યું, બંગા જેસન તો નહીં હે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: બંગાની શું છે તે મને ખબર નથી, મેં જવાબ આપ્યો. પૂર્યા ફરી હસી પડી અને બોલી, લકી કો દેખ બેઠા, ઓ તો ચલી ગઈ. કહેતી તે ઊભી થઈ ઝરણામાં હાથ બોળીને ધોયા, કોબો ભરીને પાણી પીધું, રામબલીના છોકરાને પાણી પાયું, પછી આવીને વાસણો લીધા, સાફ કર્યા અને મને એક વાડકો ભરી પાણી લાવી દીધું. બચેલો નાસ્તો અને વાસણ થેલામાં ભરતા તેણે બંગાની વાત કહી. લક્ષ્મીના માતા પિતાએ બંગા 100 મરઘી લાવી આપે તો લક્ષ્મીને બંગા સાથે પરણાવવી તે શરત મૂકેલી. બંગા 3 મહિનામાં એટલી મરઘી લાવી આપવાનો હતો. દરમિયાન નારાયણીઓ વચ્ચે આવ્યો. નાણિયા બોલે હે તો રેલવાઈ મેં હે, મેં જાણું હું ઓની રેલવાઈ મેં, ઓ તો કાંભે પોટકે કંત્રાક્ટ મેં લગે હે, પુરિયાએ કહ્યું. નારણીઓ રેલવેના સ્લીપર બદલનારા કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરે છે અને એ કંઈ રેલવેનો કર્મચારી ન ગણાય તેની સ્પષ્ટ સમજ આ સ્ત્રીને છે તેવી મને નવાઈ લાગી. મેં હસીને કહ્યું, સાચી વાત છે, એ કંઈ રેલવેની નોકરી ન કહેવાય. ઓહી જ તો, કહેતી પુરિયા ઉઠી બાળકની પાછું ખોયામાં ટાંગ્યું અને પીઠ પર લટકાવ્યું. અમે આગળ ચાલતા થયા અને પુરિયાએ કહ્યું, સંબંધ શૈતાન હોવે હે. તેના કથન વિશે મારે કંઈ કહેવાનું ન હતું. હું મૌન રહ્યો અને પુરિયા બોલતી ગઈ. નારાયણે લક્ષ્મીના પિતાને સમજાવે કે પોતે સારા પગારથી કાયમી કામ પર છે. માલગાડીમાં બેસીને સ્લીપર અને પાટા લેવા મૂકવા ટિકિટ લીધા વગર જ છેક જબલપુર જઈ આવી શકે છે. મોટા સાહેબો તેને નારણ કહીને બોલાવે છે. બસ પોતાની પુત્રીના સુખનો વિચાર કરતા પિતાને આનાથી વધુ શું જોઈએ. વળી 100 મરઘી તો બંગાની 3 માસની મુદત સામે નારણીઓ તો 1.5 માસમાં જ લાવી આપવાનો હતો. કા ભાઈ, પાટા પાસે વ્યાજે એડવાન્સ પૈસા તેને મળે જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: લક્ષ્મીનો વિવાહ નારણિયા સાથે થઈ ગયો. બંગાએ કોઈ ઝઘડો ઉભો ન કર્યો. તે માત્ર એક વાર લક્ષ્મીના પિતાને અને પછી નારણિયાને મળ્યો અને તેમને સ્પષ્ટ સમજાવી આવ્યું કે જો લક્ષ્મી ભૂખે મરશે, તેને પહેરવા ઓઢવાની ખામી આવશે, લક્ષ્મીના પૈસામાંથી નારણીઓ કંઈ વાપરશે કે તેને કોઈ પણ જાતનું દુઃખ દેશે, તો બંગા નારણીયા અને લક્ષ્મીના મા બાપના માથા ફોડી નાખશે. મેં તો કહું હું, ઓ લખી કાજ માથા પહેલે ફોડ, પૂર્યા જાણે બંગાને સામે ઊભો રાખીને કહેતી હોય તેમ હાથનો લટકો કરીને બોલી. એમાં લક્ષ્મીનું માથું શા માટે ફોડવું? મેં પૂછ્યું. ઓઈશ તો ગઈ રેલવાઈ મેં બેઠણે, પૂર્યા હસીને બોલી. આ આગળ કંઈ વાત થાય તે પહેલાં પાછળથી કોઈએ બૂમ પાડી, પૂર્યા હો, અને અમે ઊભા રહ્યા. અમે પાછળ જોયું તો ઝુડકો લગભગ દોડતો આવતો હતો. આવતા વેતત તે પૂર્યાને વળતો હોય તેમ ઉગ્ર સ્વરે તેની ભાષામાં કંઈક કહેતો રહ્યો. પછી મને સમજાવ્યું કે પૂર્યા કોઈને કશું કહ્યા વગર રામબલીના છોકરાને લઈ આવી હતી. કેન્દ્ર પર બાળકની શોધખોળ ચાલી. એ તો સારું થયું કે બીતુબંગાએ પૂર્યાને બાળક સાથે જતી જોયેલી. મેં પણ ઝુરકાનો સાથ આપ્યો અને પૂર્યાને કહ્યું, આમ કોઈને કહ્યા વગર કેમ ચાલી આવી અને પાછી છોકરાને ઉઠાવી લાવી? પૂર્યા કંઈ બોલી નહીં. પોતે કંઈ ખોટું કર્યું છે તેવું તેને લાગ્યું જ નહીં. અમારા બધા પર તેને ક્રોધ આવ્યો. તે ત્યાંથી પાછી આશ્રમ તરફ ચાલવા લાગી. કદાચ તેની આંખો ભરાઈ આવી હતી. ઝુરકો તેની પાછળ બબડતો ચાલ્યો. હું એકલો કીકાવેદને ગામ પહોંચવા સામેની ટેકરી ઓળંગવા કેડીએ ચડ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: કીકો વેદ ઘરે ન હતા, બે દિવસ પછી આવવાના હતા. ગોરાણીને મેં મધ આપ્યું, થોડા પૈસા આપ્યા તો કહે એ વેદરાજને આપજો, મને ખબર નથી. ગોરાણીએ સુપરિયાના ખબર પૂછ્યા, તેના માતા પિતાને સંભાળ્યા. મને થયું કે તે વનિતા વિશે કંઈક વાત કાઢે તો સારું, પણ તેવું ન થયું. હા, તેમણે બીતુબંગાને યાદ કરીને વનિતા વિશે કહ્યું, નારદીના છોકરા બિત્તુડો ને એનો ભાઈ. મને ચા આપતા ગોરાણી બોલ્યા, નારદીનો વર બંગાના જન્મ પહેલા તાવમાં મરી ગયો. વનિતા નારદીને પોતાને ઘરે લઈ ગઈ. વર વહુ બે જણા ખાદીવાળા અને નવો નવો આશ્રમ કાઢેલો. તે જેમ તેમ ગાડું ગબડાવે એમાં નારદી ને તેના બે છોકરા, પેલા બે પોતે અડધું ખાય ને આદિવાસીને ખવડાવે એવા કહી ગોરાણી ઘરકામે વળગ્યા. પાણિયારું સાફ કરતા વળી આગળ બોલ્યા, ગણેશ શાસ્ત્રીની ને સુરેનની ભાઈબંધી પાકી, એટલે વનિતાની છોકરી ગ્વાલિયરની મોટી નિશાળે ભણી. એ ભણી તોય પછી અહીંયા જ આવીને રહી. ગોરાણીએ કામ પૂરું કરીને મારા સામે બેસતા પૂછ્યું, રાત રોકાવાનો છે તો રોકાઈ જા, કાલે વૈદરાજ આવશે. કાલે વૈદરાજ આવશે? મેં પૂછ્યું. નહીં આવે, એને તો બે દિવસ થશે જ, કદાચ ત્રણ પણ થાય, પણ તું આવ્યો તો રોકાઈ જા. ના, મેં કહ્યું, જઉં ફરી ક્યારેક આવીશ, પાછો એકલો છું અને રસ્તો લાંબો છે. બીતુને સાથે લાવવો હતો ને, ગોરાણીએ કહ્યું. પછી હસીને બોલ્યા, એ બે ભાઈ આવે તો ભેગા જ આવે, નામે એવા પાડ્યા છે બીતુબંગા, બોલીને તોય એક જ નામ બોલતા હોઈએ એવું લાગે, કહેતા ગોરાણીનો સ્વર આદ્ર થયો. તેમણે આગળ કહ્યું, અને એમણે આગળ શું કહ્યું એ આપણે જાણીશું નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મીતુ બંગા બોલીએ તો એક જ નામ બોલતા હોય એવું લાગે, કહેતા ગોરાણીનો સ્વર આદ્ર થયો. તેમણે આગળ કહ્યું, ને છે એવું ભાઈ, બે જીવ એક જેવા છે. નારદી મરી ગઈ, વનિતા નહીં, છોકરી કોલેજ ભણે, બંગો માડ 3 વર્ષનો. આ તમારા વૈદરાજ છોકરાને તેડવા ગયેલા કે અહીંયા લાવીને રાખું તો દવા ખાંડવા બાંડવામાં મદદરૂપ થાય અને છોકરા પણ રખડે નહીં, પણ માળા ન આવ્યા. બીતુએ માં ઉછેરે એમ બંગાને ઉછેર્યો. એને કેળમાં તેડીને જંગલમાં ભટકા કરે અને ક્યાંક જગ્યા ભાળી નથી કે છીણી હથોડા લઈને બેસે કાંક બનાવવા. ગોરાણીની વાતો સાંભળવાની મજા પડતી હતી, પણ મારે મોડું થતું હતું. વનિતાના આટલા ઉલ્લેખ પછી પણ તે ક્યારે ને ક્યાં ચાલી ગઈ તે વાત ન આવી તેવી મને નવાઈ લાગી અને થોડો વસવસો પણ રહ્યો. વૈદરાજ આવે ત્યારે ફરી આવીશ કહીને મેં રજા લીધી. પાછા ફરતા કોઈ વાહન ન મળ્યું. અંતે એક ડિલિવરી વેન ભાડે કરી ડ્રાઈવર પાસે બેઠો. એ પણ કેવો આનંદી હતો. રસ્તામાં કોઈ આદિવાસી મળે કે કોઈ પણ જતું આવતું મળે તો હાથ ઊંચો કરે, પછી મને કહે, મોજ મેં આવેંગે એ લોગ, સોચેંગે આજ ડ્રાઈવર સાહેબ અને હમકો સલામ કરી. સાતવા મોડે મને ઉતારતો ગયો અને કહે, સલામ કે જઈયો, પછી મજાકમાં કહેતો હોય તેમ કહે, શેર હોતે હૈ ઇસ જંગલ મેં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આરજી અંજલિની સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.
4: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
5: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ જીરો કરને કા ભી હૈ.
4: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
6: હલ્લો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, હું છું આરજે AR અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યમાં અનુવાદ જે નવલકથાઓના થયા છે એમાંની એક સમગ્ર ગુજરાતી સમાજને પણ ભારતીય સંસ્કૃતિને સ્પર્શી જાય તેવી નવલકથા, એટલે ડોલર વહુ. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથાના અંશો આપણે મારા અવાજમાં, એટલે કે આરજે AR અવાજમાં સાંભળીએ છીએ. ગત એપિસોડ સુધી ત્યાંથી, એટલે કે પોતાના ઘરમાં વિટંબણાઓ સર્જાઈ અને જ્યારે પોતાના પુત્રએ જ માતા સમક્ષ પોતાનો વિચાર પડતો મૂક્યો કહેવાનો, એ વાત પર આપણે અટક્યા હતા. એની બહેન અને એના માટે વિદેશ અને ખાસ કરીને અમેરિકાનું માંગુ હોય તો જ હા પાડવાની માતાની એ લાલસાને તે સમજણ ન આપી શક્યો. અને આજે એ દિવસ હતો કે જ્યારે પેલા આગંતુક મહેમાનો લક્ષ્મણભાઈ જેમની વાત કરતા હતા તે આવવાના હતા, અને તે પણ આવીને આજે નક્કી કરશે જ એવું મન બનાવી બેઠેલા એ દીકરીની માતાને હવે કોણ સમજાવે કે સામેવાળા વ્યક્તિને પણ તેમના અનુરૂપ છોકરી જોઈતી પણ હોય છે. અહીં તેઓ પોતાની દીકરીને વારે ઘડીએ તૈયાર કરવા માટે જુદા જુદા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. અને નીલાબા તો જાણે એમ સમજે છે કે એની દીકરી એ સર્વાંગ સંપૂર્ણ છે, રસોઈ કળામાં પણ માહેર છે, સંગીત પણ જાણે છે, સામાજિક કૌટુંબિક વ્યવહારો સમજે છે, અને સુંદરતામાં તો કોઈ એનો જૂઠો જડે તેમ નથી. બધી માને પોતાની દીકરીઓની સુંદરતા માટે માન અને ગર્વ હોય જ, પણ કહે છે ને, સુંદરતા એ બીજાના આંખોના માપદંડ પર જ્યારે ખરી ઉતરવાની હોય ત્યારે બીજાને જોઈતી અપેક્ષાઓ પ્રમાણે તે હોવી જોઈએ. સુંદરતા એટલે ગૌરવર્ણ, સુંદરતા એટલે નયન નક્ષ અને હોઠ કે ચહેરાનો કે પછી શરીરનો આકર્ષક દેખાવ એટલું નથી હોતું. ઘણા બધા આયામ હોય છે અને એમાં આ આયામો પણ અગત્યના છે, અને કોઈ એકાદ આયામથી પણ કોઈ વ્યક્તિ કોઈની સુંદરતાને માપતું હોય છે. આ બધી વાતોમાં નીલાબાની દીકરી માટે આવનાર માંગુ ખરેખર સફળતાથી એ પરિણામમાં પરિવર્તન થશે કે નહીં એની વાત કરવા દી છે. પરંતુ શરૂઆત કરીએ આપણે આ વાર્તાના, આ નવલકથાના અંશોને, એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નીલાભાઈ એક વાર નહીં, બે બે વાર ઘર ધોવડાવ્યું આવનાર મહેમાનોના સ્વાગત માટે. અને પછી તેમણે મીનાક્ષીને કહ્યું કે ઉપમા અને દહીંવડા તૈયાર રાખે. મીનાક્ષી આ સમયે ગર્ભવતી હતી. શાળામાં તેણે આજે ઘણું કામ કર્યું હતું, એથી થાકી હતી. તેમ છતાં આ બધા કામમાં તે સ્વાભાવિકતાથી જોડાઈ ગઈ, જેથી પોતાની નણંદને જોવા આવનાર મહેમાનોને આ ઘર પસંદ આવે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર પર. આરજે આરના સ્વરમાં આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. છેવટે 2 કલાક પછી એ લોકો આવશે તેવા સમાચારના અણસાર આવ્યા. નિયત સમય તો વીતી ગયો હતો અને મહેમાનો હજુ આવ્યા હતા જ નહીં, એટલે એ વખતે જ ગિરીશ જરા વ્યંગમાં બોલ્યો હતો, કદાચ તેમને એક દિવસમાં જ 3-4 છોકરીઓ જોવાની હશે, એથી જ તેઓ કદાચ મોડા હશે. પરંતુ છેવટે 2 કલાક બાદ શેખર તેના પિતા, બહેન અને કેટલાક મિત્રો સાથે પધાર્યા. મોડા આવવા માટે તેમણે દિલગીરી દર્શાવવાની શિષ્ટતા પણ આચરી નહીં. તેના પિતા રાજારામે ઘરને ઝીણવટથી ધારી ધારીને જોયું અને આ લોકો ધનવાન તો જણાતા નથી, તેમણે સાવ તિરસ્કારથી વિચાર્યું, મારા છોકરાને તેઓ શું આપી શકવાના. આ પ્રસ્તાવ લાવવા માટે લક્ષ્મણભાઈને મનમાં ગાળો ચોપડાવા લાગ્યા કે આ તો તેમનો સમય વેડફાઈ જ રહ્યો છે અને આસપાસમાં થતી વાતોમાં હવે તેમને કશો રસ રહ્યો નહીં. સુરભી નાસ્તા પાણીની ચીજો લઈને બેઠક રૂમમાં આવી તેણે આખા શરીરે સફેદ ટેલ્કમ પાવડર છાંટ્યો હતો, જે તેના સહેજે ઘેરા રંગની ત્વચા સાથે મેળ ખાતો નહોતો. તેણે એક લીલી બનારસ

સી સાડી પહેરી હતી. પોતાની આ જૂની સાડી અનિતાએ તેને ભેટ આપી હતી. તેનાથી પણ તેના દેખાવમાં કોઈ પ્રકારે આકર્ષણ જાગતું ન હતું. વાસ્તવિકતા તો જે હોય એ રહેવાની છે, પરંતુ આવનાર આગંતુક મહેમાનોનો પ્રતિભાવ શું હતો એ આપણે માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: રસ ન પડ્યો તેથી શેખર તેનાથી પીઠ ફેરવી ગયો અને ત્યાં તેણે મીનાક્ષીને ઉભેલી જોઈ. તે ગર્ભવતી હતી તે સ્પષ્ટ હતું, છતાં તેનું રૂપ અચતું રહેતું નહોતું. લક્ષ્મણભાઈ સાદી વાતો કરતા હતા ત્યાં ગિરીશે વચમાં જ કહ્યું, મારો મોટો ભાઈ શ્યામ નેબ્રાસ્કામાં નોકરી કરે છે, તમે ક્યાં કામ કરો છો? ખાસ વિદેશી ઉચ્ચારો સાથે શેખર બોલ્યો, હું શિકાગો છું. તમે કેટલા સમયથી અમેરિકા રહો છો? ગિરીશે પૂછ્યું. 10 વર્ષથી. કઈ કંપનીમાં કામ કરો છો?

રેસ્ટિંગ હાઉસ, તમારે બીજું કશું પૂછવું છે? ના ના, અપમાનિત થયેલો ગિરીશ હવે ચૂપ રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે ઈઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પછી તરત જ આખું ટોળું પાછું જવા માટે ઊભું થયું. નીલાબાએ કહ્યું, તમારો નિર્ણય જો અમને જલ્દી જણાવશો તો મહેરબાની થશે. અમારે અમેરિકામાં રહેતી અમારી અનિતા વહુને પણ કહેવું પડશે. આના લગ્નમાં તે પણ આવવાની છે. આ રીતે અનિતાના નામનો મમરો તેમણે વાતચીતમાં મૂકી પણ દીધો. શેખર અને તેના પરિવારે ડોકું ધૂણાવ્યું અને પછી બધા જતા રહ્યા. એ લોકો નીકળી ગયા પછી જ તરત જ નીલાબાએ ગિરીશનો ઉધડો લેવા માંડ્યો. આટલા બધા પ્રશ્નો કરવાની તારે શી જરૂર હતી ભલા? જો એટલા માટે જ તેઓએ ક્રોધ આવે અને આપણને ના પાડી દે તો? આ પ્રસ્તાવ ઠુકરાવી દેશે તો શું થશે? બા, જો આટલા દૂરના દેશમાં તમારી દીકરીને તમે મોકલવા વિચારો છો તો આવા પ્રશ્નો તો પૂછવા પડે. આપણે દીકરી આપીએ છીએ, કોઈ પ્રાણી નહીં. તેની નોકરી વગેરે માટે પૂછ્યું તેમાં શું ખોટું છે? આપણને કોઈ બનાવી ન જાય તેથી જ મેં આ બધું પૂછ્યું છે. અને પૂછવું પણ જોઈએ, જાણવું પણ જોઈએ. વાત ક્યાં આગળ વધી, જવાબ શું આવ્યો, એ બધું જ માણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રશ્નો તો આપણે પૂછવા જ પડે, આપણે આપણી દીકરીને આપવાની છે, કોઈ પ્રાણી નહીં. ગિરીશ સાચું જ કહે છે, મનોહરલાલે પણ સમર્થન કર્યું. સ્વપ્નમાં હોય તેમ જ નીલાબા બોલવા માંડ્યા, મને તો લાગે છે કે તેઓ હા જ પાડશે. સુરભી, તને આ છોકરો કેવો લાગ્યો? એ થોડી મોટી ઉંમરનો ન લાગ્યો? સુરભીએ મોં મચકોડીને કહ્યું. સહેજે પણ નહીં, તમારા બંને વચ્ચે 8 જ વર્ષનો તફાવત છે, ઠીક એ બહુ જ ન કહેવાય, બાકી બધું તો સારું જ છે. જો એ લોકો હા પાડે તો વળી તું ના ન પાડતી હો? અને હા, મારે હવે અનિતાને લખીને બધું કહેવું પડશે ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મહેતા અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મૂર્તિએ. મીનાક્ષી મૌન હતી. આ આખી વાતમાં કોઈએ તેનો મત પૂછ્યો જ નહીં. જો કોઈ કુટુંબમાં એકાદ સભ્યના મત માટે માન ન હોય, તેણે કડવાશથી આ બાબતનું વિચાર્યું, તો એ કુટુંબની નજરોમાં તે સભ્ય બહારની વ્યક્તિ બની જાય છે. ત્યાં તો ગિરીશે તેને બોલાવી, મીનુ આપણે ફરી આવીએ, ચાલ પાછા ફરતા શાક પણ લેતા આવીશું. ઘરની બહાર નીકળતા જ ગિરીશે તેને કહ્યું, મીનુ ખબર નહીં કેમ પણ તદ્દન અજાણ્યા માણસ સાથે સુરભીને પરણાવી દેવામાં મને થોડીક બીક લાગે છે. શેખર વિશે વધુ જાણવા હું ક્યાં તપાસ કરી શકું? સાંભળો, મીનાક્ષી બોલી, તમને શ્યામનો પેલો મિત્ર યાદ છે, મદન? તેની બહેનને પણ શેખર જોવા ગયો હતો. મને લાગે છે કે લક્ષ્મણભાઈએ જ આ વાત કહી હતી. નવાઈની વાત એ છે કે પ્રસ્તાવ નામંજૂર થયો. જોકે છોકરી તો બહુ સારી છે, થોડું આગળ ચાલીને આપણે એ લોકોને જ પૂછી લઈએ તો કેમ? મદન અને તેના પિતા બંને ઘરમાં જ હતા. શેખર વિશે ગિરીશે તેમને બધી વાત કરી અને એમનો અભિપ્રાય માંગ્યો.

કહ્યું, છોકરો કેવો છે? ડોસાએ તો ઉદાસીનતાથી જવાબ આપ્યો, અમને કંઈ ખબર નથી, શુકન બહુ સારા ન હતા. ભગવાનનો પ્રસાદ ડાબી બાજુએ ઉથલી પડ્યો, જે બહુ મોટા અપશુકન ગણાય એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. ક્યારેક કહે છે ને કે કેટલાક બનાવો આકસ્મિક બને, પણ તમારી સફળતા અને તમને સાક્ષરતા કરવા અથવા તો તમારી સાક્ષરતા વિશેની એ તરફની જાગૃતિ તરફ, એટલે કે એ બનાવ પ્રત્યેની તમારી સમજણ તરફ દોરી જતા હોય ને, એવું પણ બને. અને એટલે જ તો એ પ્રસંગ અટક્યો નહીં હોય ને. હશે, વાતને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મદનના પિતાએ કહ્યું, અપશકુન લાગ્યા એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. તેમને વળાવવા માટે મદન જ્યારે તેમની સાથે બહાર આવ્યો ત્યારે સહેજ સંકોચથી એણે કહ્યું, ગિરીશ, મારા બાપુજી જરા જૂના વિચારના છે. એક સફળ લગ્નની ગોઠવણ થતી હોય તો હજારો જુઠ્ઠાણા બોલવામાં કશું અજુકતું નથી એમ તેઓ માને છે, પણ હું એ વાત સ્વીકારતો નથી. પહેલાના વખતમાં છૂટાછેડાનો વિચાર સુદ્ધા કરી શકાતો નહીં, એ વાત જ સાંભળવામાં કદી આવતી નહીં, પણ આજકાલ તેની જરૂરિયાતને આપણે સ્વીકારીએ છીએ. ખેર, આ પ્રસ્તાવ વિશે મેં જે કંઈ હકીકત સાંભળી છે તે હું તને કહું, પછી તો તમે પોતે નિર્ણય લ્યો કે શું કરવું, પણ મને તેમાં ઘસેડશો નહીં, પ્લીઝ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, RGAR ના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો.

જેના લેખિકા સુધા મહેતા અને જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા, તું મને બધી હકીકત કહે, ગિરીશે આગ્રહ કર્યો. જો હું પણ શિકાગોમાં જ રહું છું અને શેખર પણ ત્યાં જ રહે છે. અમારા ઘર વચ્ચેનું અંતર લાંબુ છે, છતાં 50 માઇલ જેટલું જ છે. એક રવિવારે મેં વિચાર્યું કે એને મળી આવું. એ મારા શહેરનો જ હતો એટલે મેં તેની ઔપચારિક મુલાકાત વાત અગાઉથી કરવાની જરૂર નહોતી એમ મેં ધારી અને મુલાકાત લીધી. શેખર ઘરે નહોતો, તે ભારત આવ્યો હતો. તેને ત્યાં એક ગોરી સ્ત્રી જોઈ અને એ સ્પષ્ટ હતું કે તે બંને સાથે રહેતા હતા. તું સમજ્યો ને એનો અર્થ? અને આ બાબત ન સમજી શકે એટલો તું નાનો તો નથી જ. એક પતિ પત્ની તરીકે લગ્ન વિના જ સાથે રહેવું તે 10-1 મિનિટ માટે મેં તેની સાથે વાતો કરી અને જાણી લીધું અને પાછો ચાલ્યો આવ્યો. તેઓ છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. હું પોતે ભારત આવ્યો તે પહેલાં જ મારી બહેનને તે જોવા આવેલો, પણ આવ્યા પછી મેં તેનો પ્રસ્તાવ નકારી દીધો. પહેલાં તો મારી બહેન ખૂબ નારાજ થઈ અને કહેવા લાગી કે હું એ વાતે રાજી નહોતો કે તે પણ અમેરિકા જાય, તેથી હું આવી વાતો કરતો હતો. જ્યારે મેં એને બધી જ હકીકતો જણાવી ત્યારે તે સમજી. ગિરીશ અને મીનાક્ષીને લાગ્યું કે જાણે તેમના પર મન પરથી એક મોટો બોજ હટી ગયો છે. લગ્નને નિશ્ચિત કરાવવું એક પુણ્યનું કામ ગણાય, પણ આ કામ એટલે કે લગ્નને તોડવામાં તમે જે ભાગ ભજવ્યો છે તે એટલું જ મોટું પુણ્યનું કામ કર્યું છે. હો, ગિરીશે ખૂબ આભારવાશ થઈ અને એને આભાર વ્યક્ત કર્યો અને બંને જણા ઘરે પાછા ફર્યા. હવે નીલાબા સાથે આ વાત કેવી રીતે કહેશે એ તમારે માણવું છે. તમારી સાથે જોડાયેલા રહો 90.4 MHz પર, રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: લગ્નને નિશ્ચિત કરવા કરતા એને સફળતાપૂર્વક કોઈના લાભ માટે તોડવું તે મોટા પુણ્યનું કામ છે, એવું ગિરીશે કહ્યું અને એનો આભાર માન્યો. રાત્રે જમતી વખતે નીલાબાએ પોતાના મનની વાતો ફરીથી ઉખેડી. જો શેખર હા પાડે તો કયા હોલમાં લગ્નવિધિ કરીશું, કેવી સાડીઓ ખરીદવી જોઈશે, ચાંદીના કયા વાસણો જોઈશે અને સોનાના ઘરેણાનું શું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. તેમની આવી વાતોનો કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહીં. છેવટે એમનો આ પ્રલાપ સાંભળીને ત્રાસેલો ગિરીશ પોતાના પિતાને કહેવા લાગ્યો, બાપુ એક વાત સાંભળી લો, શેખર જો આ પણ પાડે ને તમારે એ પ્રસ્તાવ નકારી દેવાનો છે. કહી દઉં છું. પણ શા માટે? નીલાબાઈ રોષથી પૂછ્યું. મેં આ શેખર વિશે તપાસ કરી છે, મને જાણવા મળ્યું છે કે તેની એક ગોરી સ્ત્રી મિત્ર છે અને બંને સાથે રહે છે અમેરિકામાં. આ બધું તો કેવળ અફવા છે. જે લોકોને આપણા નસીબની ઈર્ષા આવે અને આપણને સુખી થવા ન ઈચ્છતા હોય તેવા લોકો આવી વાત ચલાવે. ના હો બા, આ વાત મને આપણા એક હિતેચ્છુએ કહી છે. જાણીબૂજીને શા માટે કૂવામાં પડતું મૂકવું જોઈએ? કોણ છે એવા આપણા હિતેચ્છુઓ જેણે આપણને એવી સમયસરની અને મહત્વની માહિતી આપી? જરા કહેતો ખરો ગિરીશ, મનોહરલાલે શાંતિથી પૂછ્યું. ગિરીશે બધી વાત વિગતે વર્ણવી. જુઓ, મેં મારો અભિપ્રાય આપી દીધો, તેમ છતાં જો તમારે આગળ વધવું હોય તો તમારી ઈચ્છા. ખભા ઉલાળતા ગિરીશે કહ્યું, એ જ વખતે એના કોઈ મિત્રે તેને બહારથી બૂમ પાડી એટલે તે બહાર ચાલ્યો ગયો. સુરભિ રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભિને સહેજ આશ્વાસન આપવા લાગી. નાનકડા પ્રસંગોની પણ જ્યારે પછડાટ મળે ત્યારે દુઃખ થાય જ. પછી શું થયું એ પરિવારમાં એ વાતોને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

સુરભી રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભીને સહેજે આશ્વાસન આપવા લાગી. બહેન, જરા ધીરજ રાખો. મેં જ તમારા ભાઈને કહ્યું કે આપણે મદન પાસેથી માહિતી મેળવી લઈએ. તમને તો આનાથી પણ વધારે રૂડો મૂર્તિઓ મળી જશે, જોજો ને. અને તમે પરણી નહીં શકો તેટલા જ ખાતર શેખર માટે નકામા આંસુ નહીં સારતા, હો ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ. અને રેડિયો પાલનપુર પર હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને કહી રહ્યો છું. પણ આશ્વાસનને બદલે આ શબ્દોની અસર અવળી પડી. પરાજય, દુઃખ અને માનહાનિની લાગણીઓનો ત્રાસજનક ઉમેરો અનુભવી રહેલા નીલાબા તો બિચારી મીનાક્ષી ઉપર જ ઉછળી પડ્યા. પોતાની ગર્ભવતી વહુને સતાવવી ન જોઈએ એ બાબતની ઉપેક્ષા કરીને ગિરીશ પ્રત્યેની તેમની રોષની ભાવનાને તેમણે પોતાની કલંકરહિત વહુ પર ઉતારી દીધી. ઓ, ત્યારે તે જ ગિરીશને આમ કરવા ઉત્તેજન આપ્યું હતું એમ જ ને? તે વિના એ મૂર્ખ છોકરો વળી આવી છુપી રીતે વર્તે ખરો? તે જ તારી મોહિનીમાં એને એવો જકડી લીધો છે જેથી મારો દીકરો ઊંધી દિશામાં જઈ રહ્યો છે. સ્તબ્ધ બનેલી મીનાક્ષીએ ધીમેથી કહ્યું, બા, આ શું બોલો છો? સુરભી ચીસ પાડીને બોલી ઉઠી, બા, જે કહે છે તે બરાબર જ છે. મારું અમેરિકા જવાનું રોકવા માટે તમે જ ભાભી બને તે બધું જ કરો છો. તમને મારી ઈર્ષા થાય છે? તમને એવી ઈચ્છા છે કે તમારી જેમ મારે પણ સખત મહેનત કરીને મારો નિર્વાહ કરવો અને એક એક પૈસાની ગણતરી કર્યા કરવી. તેને બદલે અનિતા ભાભીને જુઓ જરા, કેટલા ઉદાર છે, કેટલી કાળજી કરે છે. તમે તો મારી ઈર્ષા કરો છો. તમે વિચારો છો કે હું પણ બહુ ધનવાન બની જઈશ તો તમારું શું થશે? તમને એ બીક છે કે તમે ઘરબાર વિનાના થઈ જશો અને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે કેવળ સ્વાર્થી છો, સ્વાર્થી. અને તમારો મૂળ હેતુ એ જ છે અને બધાને ઉલ્લુ બનાવવા માટે આ મૂર્ખા જેવું નાટક કરી રહ્યા છો. પણ મને તમે મૂર્ખ નહીં બનાવી શકો, મને બધી જ ખબર પડે છે. કહે છે ને કે લાલચ અને અપેક્ષાઓ ક્યારેક માણસને સાચા અને ખોટાનું ભાન થવા દેતા નથી. આવું જ તો કંઈક નહીં બની રહ્યું હોય. માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ક્રોધે ભરાઈને મનોહરલાલે કહ્યું, સુરભી, મોં બંધ કર. બાપુ, તમે કેટલા ભોળા છો, સુરભી નારાજગીથી બોલી. તમને એમ લાગે છે કે ચળકે તે બધું સોનું છે, પણ તમે એના વિશે કશું જાણતા નથી. એ તો એવી સ્ત્રી છે જેની બગલમાં છુરી ને મુખમાં રામ હોય. એથી જ શાણા લોકો કહે છે કે પહેલા છોકરીના કુટુંબને તપાસો ને પછી જ લગ્ન લ્યો. સારા કુટુંબની દીકરી જેમ કે અનિતા ભાભી તદ્દન નિસ્વાર્થી સારી ને ઉદ્દાત હોય. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગા હર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશોને, આરજે એઆરના સ્વરમાં. સુરભી, તું હવે વધારે પડતું બોલતી જાય છે. એક વધુ ખરાબ શબ્દ બોલી છે તો હું તારી જીભ ખેંચી લઈશ. અત્યંત ક્રોધમાં કાંપી રહેલા મનોહરલાલ ઊભા થઈ ગયા અને તેને ગાલે તમાચો મારવા ઈચ્છતા હોય તે રીતે હાથ પણ ઉગામ્યો. મીનાક્ષીને ખ્યાલ આવી ગયો કે તેના ઘરમાં એક નાનું સરખું વાવાઝોડું આવી ગયું હતું અને કદાચ તે વાતનું વતેસર પણ થઈ શકે તેવું હતું. સુરભીએ કહેલા કેટલાક તદ્દન ખરાબ શબ્દો પચાવવામાં તેને ખૂબ તકલીફ પડે તેવું હતું. તેને આવેલી શંકા કુશંકાઓમાં પણ આટલો હીન આક્ષેપ કદી તેના ઉપર કરવામાં આવશે એવું તેણે ધાર્યું જ ન હતું. ખરાબ રીતે ઘવાયેલા હૃદયથી આવા મોટા હુમલાથી આઘાત પામેલી મીનાક્ષી તેમ છતાં એટલું તો સમજતી હતી કે આ ચિંગારીને સંયમમાં લઈને આગ ફાટી નીકળે નહીં તેવા પ્રયત્નો તેણે જ કરવાના હતા. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તેણે આંસુ લૂછવાનો પ્રયત્ન પણ ન કર્યો. પોતાના હૃદયના આઘાતને તેણે પોતાની પાસેના પ્લેટમાંના ભાતમાં ભેળવી દીધો. કહે છે ને કે ઉદ્દાત્ત સ્ત્રી જીવનના પાત્રોની અંદર મનમાં સહન શક્તિની સાથે કડવા શબ્દો અને ભાવને ગળી જવાની પણ એક કળા અથવા શક્તિ હોય છે. એનો જ પરિચય મીનાક્ષીએ આપ્યો હતો. વધુ આગળ શું થશે એ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આઘાતને સહન કરી રહી હતી મીનાક્ષી. ખૂબ જ શાંતિ રાખીને અને છતાં થોડી કડવાશથી તેણે સુરભીને કહ્યું, હું તો તમને મારી બહેનની દ્રષ્ટિએ જોતી હતી અને તમે સુખી થાવ તે માટે જ હંમેશા ઈચ્છા રાખતી હતી. તેથી જ મેં તમારા લગ્નમાં આટલો રસ લીધો અને તમારા કલ્યાણ માટે જ આ બધા પ્રયત્નો કર્યા. પણ હવે પછીથી આ કુટુંબના કોઈ કામમાં હું વચ્ચે પડીશ નહીં. પ્લીઝ મને માફ કરી દો. ભોજન પૂરું કર્યા પહેલાં જ તે ટેબલ પરથી ઉઠી ગઈ અને પરિસ્થિતિમાં આવેલા આ મોટા વળાંકથી મનહરલાલ ઘડીભર વિમૂઢ થઈને ઊભા જ રહી ગયા. મીનાક્ષીના રડમસ અને દુઃખી ચહેરાને જાણે જોવામાં શરમ અનુભવતા ન હોય તેમ સુરભી અને નીલાબા પોતપોતાના વિચારોમાં ડૂબે.

0: અને ક્યારેક આ રીતે કુટુંબના સહિયારા પાત્રોમાંથી કોઈ પાત્રનું મન દુઃખ થાય અને જીવનમાં અલગ પોતાના નિર્ણય લે તેની દૂરોગામી અસરો પણ જોવા મળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશો અને જેનું નામ છે ડોલર વહુ. આવતા એપિસોડમાં હવે સમય થયો છે મારે તમારાથી અલવિદા કહેવાનો, એટલે આપણે આ વાતનું અનુસંધાન માણીશું. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુરના કાર્યક્રમ વિશે અને આજના આપણા આ ડોલર વહુના અંશો વિશેના તમારા પ્રતિભાવ અમને મોકલી આપો, તમારી ફરમાઈશ, અને તમે આવા સાહિત્યના કોઈ પણ પુસ્તક સાથે કે નવલકથા કવિતા સાથે જોડાયેલા હોય તો પણ અમારો સંપર્ક કરો. આ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર આપ સૌને ઇજન આપે છે કે તમને અમે બોલાવીશું તમારી અનુકૂળતાએ, અમારી અનુકૂળતાએ, અને આપની વાત પણ રજૂ કરીશું. ત્યાં સુધી આપણે આ સંબંધોને જાળવી રાખવા માટે 9512-66-88 પર તમારે વોટ્સએપ કરીને તમારા સંદેશાઓ તમારા અવાજમાં કે ટેક્સ્ટ મેસેજીસથી મોકલવાના. અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને ગૂગલ પ્લે સ્ટોર પરથી તેમજ આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એમાં રહેલા સોશિયલ મીડિયાના વિવિધ પ્રકલ્પો એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ઈમેલ થકી તમે અમારી સાથે સંપર્ક સાધી શકો છો. આ સિવાય રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. વિશ્વના કોઈ પણ ખૂણા પર એક સાચા પાલનપુરી, સાચા ગુજરાતીને સામુદાયિક રેડિયો સ્ટેશનનો અવાજ સંભળાવવા ઈચ્છતા હોય અથવા તેમની વાતોને અમારા સમક્ષ લાવવા ઈચ્છતા હોય તો તમારા પ્રતિભાવ મોકલી આપો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.
1: CIET NCERT presents audiobook Curiosity, textbook of science for grade 8.
2: Page 190. Chapter 12. How Nature Works in Harmony. There's a QR code given on the page to access the relevant content. In the background of the page, we have an elephant corridor. Lot of animals, big and small, are roaming around in the green. There is also a railway wagon on the top of a railway bridge. Probe and ponder. How might the loss of forest cover and changes in rainfall patterns lead to elephants to enter human farms and villages? Imagine you are a tree in a dense forest. What kind of relationships would you have with water, sunlight, other animals, and other components of the forest? Do you think the earth can thrive without humans? Can humans survive without the earth? If two kinds of birds compete for the same fruit, how might their way of living change over time? Can human actions cause natural disasters? Share your questions. Some blank space has been provided. On the bottom right, we have an image of three kids who have big question mark in their minds. Page 191. In several parts of India, particularly in states like Odisha, Jharkhand, West Bengal, Assam and Chhattisgarh, elephants often enter farms and villages. When vegetation is scarce and water holes dry up in their natural habitat, elephants may wander in to nearby farms or plantations in search of food like bananas and sugar cane. This can lead to in-crop damage and at times even harm people and domestic animals. Changes in rainfall and temperature affect vegetation. Cutting down trees for constructing roads and buildings makes it worse. This leads to the shrinking and drying of forests, the natural home of animals. When forests cannot support wildlife, animals tend to move into human habitats. Elephants are adapted to forest life, but sudden changes make it hard for them to survive. Wildlife ecologists have identified and marked corridors in many parts of the country to allow safe movement of animals. These corridors correct forest habitats, enabling wildlife, such as elephants,

0: affected by the 2004 tsunami compared to nearby villages due to the presence of mangrove forests. This surprised Sarita, Shabnam and Shijo. They wondered if mangroves were protecting the village. Can you help them understand this? Page 208. 4. Look at this. Observe this food chain. Grass, eaten by grasshopper, eaten by frog, eaten by snake. If frogs disappear from this ecosystem, what will happen to the population of grasshoppers and snakes? Why? 5. In a school garden, students noticed fewer butterflies the previous season. What could be the possible reasons? What steps can students take to have more butterflies on campus? 6. Why is it not possible to have an ecosystem with only producers and no consumers or decomposers? 7. Observe two different places near your home or school, for example, a park and a roadside. List the living and non-living components you observe. How are the two ecosystems different? 8. Human-made ecosystems like agricultural fields are necessary, but they must be made sustainable. Comment on the statement. 9. If the Indian hare population, figure 12.20, drops because of a disease, how would it affect the number of other organisms? Figure 12.20 on the left of the page depicts parts of a food web. We can notice the sun nurturing the plants, which can be then eaten by the hare, because grass and plants are the food of hare. Hare is consumed by fox, but then grass and plants are also consumed by deer, and eagle is the vulture, which can eat the deer.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: મારો એક પડોશી છે જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

0: પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો.

રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 88 95 12 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: ગુજરાતના સામુદાયિક
1: અને વૃક્ષો ન કાપવા જોઈએ એ વાત.
2: પોષક તત્વોની ખામી હોય તો ડોક્ટર
0: જીવલેણ બની શકે છે. દૂષિત પાણી અથવા ખોરાક લીધા પછી

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આપની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: માતા।
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે। બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન।
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 95.

1299-6688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9599-6688 9599-6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ

જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મિત્રો, એકવાર એક નદીને પોતાના પાણીના વિશાળ પ્રવાહ ઉપર અભિમાન થયું. તેણે લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ બધાને તાણીને લઈ જઈ શકું છું. તેણે ખૂબ જ

સર્વ ભર્યા સ્વરે સમુદ્રને કહ્યું, કહો જોઈએ તમારા માટે શું તાણીને લાવું? મકાન, પશુ, માનવ, વૃક, જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ. દરિયો સમજી ગયો કે નદી અભિમાની બની ગઈ છે. તેણે નદીને કહ્યું, જો તું મારા માટે કંઈ લાવવા જ માંગતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ. નદીએ ગુસ્સામાં કહ્યું, બસ આટલું જ માંગ્યું, હમણાં જ લઈ આવું. નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. નદીએ ખૂબ જ અથાગ પ્રયત્નો કર્યા, પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં. બધા જ પ્રયાસો વ્યર્થ ગયા. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું, પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચી તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે. સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, જે પહાડ અને વૃક્ષોની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે, પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય તેને પ્રચંડ આંધી, તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. જીવનમાં સાસા સુખનો અર્થ માત્ર લડાઈ લડવામાં નથી, પરંતુ તેને ટાળવામાં છે. કુશળ પીછેહઠ પણ ક્યારેક વિજય તરફ દોરી જાય છે. અભિમાન દૂતોને પણ શેતાન બનાવી શકે છે અને નમ્રતા સામાન્ય માનવીને પણ દેવદૂત બનાવી શકે છે.

શરૂ કરીએ આજની પ્રેરણાત્મક વાર્તા. એક વખત એક ગુરુએ તેમના એક શિષ્યને એક ચમત્કારિક અરીસો આપ્યો. આ અરીસાની ખાસિયત એવી હતી કે એ અરીસો જે વ્યક્તિની સામે ધરીએ તેમાં તે વ્યક્તિનું મુખ તો દેખાય પણ તેની સાથે તેની અંદર રહેલા દુર્ગુણો પણ જોઈ શકાતા હતા. શિષ્યે એ અરીસો લઈ લીધો અને સૌથી પહેલા તો એ અરીસો તેણે તેના ગુરુજીની સામે જ ધર્યો. ગુરુજીની સામે અરીસો ધર્યો એટલે અરીસામાં ગુરુજીમાં ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન વગેરે જેવા દુર્ગુણો હતા. તે જોઈને શિષ્ય હતપ્રદ બની ગયો. તેને ગુરુજી પર અણગમો થઈ ગયો. શિષ્ય નિરાશ થઈ અને તેના ઘરે ગયો. ઘરે જઈને એ અરીસો તેણે તેના માતા પિતા સામે ધર્યો. તેના માતા પિતામાં પણ તેને ઘણા બધા દુર્ગુણો દેખાયા. ત્યારબાદ એ અરીસો તે જેને મળે તેની સામે ધરતો. તેના વડીલો, મિત્રો, ભાઈ બહેન આ બધાની સામે તેણે અરીસો ધરીને જોયું. બધામાં તેને ઘણા બધા દુર્ગુણો દેખાયા. કોઈનામાં કંઈક ને કંઈક દુર્ગુણ, કંઈક ને કંઈક ખામીઓ હતી. તે આ શિષ્ય અરીસો જોઈને બધામાં દુર્ગુણો અને ખામીઓ જોયા કરતો. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખામી, અવગુણ કે અભાવ તો હોય જ છે. એટલે શિષ્યને તમામ વ્યક્તિઓ પર નફરત આવવા લાગી. આથી તે એક દિવસ તેના ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો કે ગુરુજી, આપ કહો છો કે બધા ભલા અને સારા છે, પરંતુ એ આપનો ભ્રમ છે. દરેક લોકો દુર્ગુણના ભરેલા છે અને આપ પણ તેમાં અપવાદ નથી. મને તો સમગ્ર માનવજાત પ્રત્યે જ ધૂણા થઈ ગઈ છે. મને આ સંસારમાં કોઈ ગમતું નથી, કેમ કે દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ દુર્ગુણ કે અભાવ તો જોવા મળ્યો જ છે. પછી ગુરુજીએ કહ્યું કે હે શિષ્ય, અરીસો મેં તને તારા દોષ જોવા માટે આપ્યો હતો, બીજાના દોષ જોવા માટે નહીં, પરંતુ તે તેનો દુરુપયોગ કર્યો. ચાલ મને મારો અરીસો પાછો આપી દે. પછી શિષ્યે એ અરીસો ગુરુજીને પાછો આપ્યો. ગુરુજીએ આ અરીસો શિષ્યની સામે જ ધર્યો અને કહ્યું કે હવે તું જો આમાં તને કાંઈ દેખાય છે. ત્યારે શિષ્યએ અરીસામાં જોયું તો શિષ્યની અંદર પણ અનેક દુર્ગુણો પડ્યા હતા. શિષ્ય આ જોઈને ખૂબ જ શર્મિંદો બની ગયો અને ગુરુજીની માફી માગી. શિષ્યને એ સત્ય સમજાઈ ગયું કે આ અરીસો ખરેખર મારે સુધરવા માટે, મારી આત્મસુધારણા માટે ગુરુજીએ મને આપ્યો હતો, પરંતુ એના બદલે મેં મને સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જગના તમામ લોકોની ખામીઓ શોધવાનો પ્રયત્ન કર્યો. આ વાતથી શિષ્યને ખૂબ દુઃખ થયું અને શિષ્યને પોતાની ભૂલ સમજાણી અને તે તેનો પસ્તાવો કરવા લાગ્યો. ખરેખર તો માણસે આત્મસુધારણા કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તેના બદલે આપણે લોકોની ક્ષતિઓ શોધવામાં જ આપણા જીવનનો કિંમતી સમય વેડફી નાખતા હોઈએ છીએ. આપણે બીજાને સુધારવા માટે જે પ્રયત્નો કરીએ તેની કરતાં આપણે પોતે પણ સુધરવાના પ્રયત્નો કરવા જોઈએ. એટલે જ કહેવાય છે ને કે આપ ભલા તો જગ ભલા. આ વાર્તા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ આભાર.

0: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: એક સુંદર રાજ્ય હતું, તેમાં જે રાજા રાજ્ય કરતો હતો તે ખૂબ જ પ્રજાવાત્સલ્ય અને પ્રજાપ્રેમી હતો. તેની પ્રજા પણ રાજાને ખૂબ જ પ્રેમ કરતી હતી. આ રાજ્યની અંદર કોઈ દુઃખી ન હતું. રાજા તેમની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતો હતો અને દરેક લોકો પોતાનો વ્યવસાય કરી અને ખૂબ જ સુંદર જીવન જીવી રહ્યા હતા. રાજાએ તેના જીવન દરમિયાન ઘણા બધા મહેલો અને ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. તેની પાસે બે સુંદર ભવનનું નિર્માણ કરવા માટેના કારીગરો હતા. આ કારીગરોએ તેમના જીવન દરમિયાન અસંખ્ય મહેલોનું અને ભવનોનું નિર્માણ કર્યું હતું. પરંતુ જેમ સમય જાય તેમ માણસની ઉંમર થતાં માણસ નિવૃત્તિ માટે વિચારતો હોય છે, તેમ આ બે કારીગરો પણ સમય જતાં વયોવૃદ્ધ થતાં નિવૃત્ત થવાના આરે આવી પહોંચ્યા. અને એક દિવસ તેણે રાજાના પ્રધાનને કહ્યું કે મંત્રીજી, હવે અમારી ઉંમર થઈ ગઈ છે. રાજાજી જો અમને હવે સેવામાંથી નિવૃત્ત કરે તો અમારા ઉપર ઘણો ઉપકાર થશે. મંત્રીજીને પણ યોગ્ય લાગ્યું કે આ બંને કારીગરોએ આજીવન કર્તવ્ય નિષ્ઠાથી તેનું કાર્ય કર્યું છે અને હવે તેમની ઉંમર થતાં તેઓને આપણે નિવૃત્ત કરી દેવા જોઈએ. તેણે રાજાને આ વાત કહી અને રાજાએ પણ આ વાત સ્વીકારી, કેમ કે રાજાને ખબર હતી કે આ બંને કારીગરોએ ખૂબ જ નિષ્ઠાથી આજીવન કામ કર્યું હતું. છતાં પણ રાજાએ મંત્રીજીને એક શરત મૂકી કે એ બંને કારીગરોને કહો કે તેઓ એમના જીવનના એક એક છેલ્લા મહેલનું નિર્માણ કરતા જાય. અને મંત્રીજી પાછા આ બંને કારીગરોને મળે છે અને એમ કહે છે કે રાજાજીએ તમને નિવૃત્તિ થવાની તો હા કહી છે, પરંતુ હવે તમારે જીવનના છેલ્લા એક એક મહેલનું નિર્માણ કરવાનું છે. આ સાંભળીને બંને કારીગરો મનમાં નિરાશ થયા. તેઓને એમ થયું કે અમે રાજાની આજીવન સેવા કરી, કોઈ પણ મહેલો કે ભવનનું નિર્માણ કરવામાં અમે ના કહી નથી, અને છેલ્લે જ્યારે હવે અમારી નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે પણ રાજાએ અમને એક કામ સોંપી દીધું. છતાં પણ આ તો રાજાની આજ્ઞા હતી, તેને માનવી જ પડે. બંને એક કહ મને નિર્માણ કાર્ય શરૂ કર્યું. નિર્માણ કાર્યમાં બંનેને મજૂરો રાખવાની, ખર્ચ કરવાની આ બધી છૂટી હોય છે. તેઓએ એક એક મહેલનું

0: નિર્માણ શરૂ કર્યું, પરંતુ એ નિર્માણ જે કરતા હતા એ કમને કરતા હતા, મનમાં કોચવાતા હતા કે હવે અમારી નિવૃત્તિના સમયે પણ આ છેલ્લું નિર્માણ કરવાનું આવ્યું. અને અંતે થોડા સમય બાદ તેઓ બંનેએ એક એક સુંદર ભવનનું નિર્માણ કર્યું. આ ભવન સુંદર તો બન્યા હતા, પરંતુ તેણે એની જિંદગી દરમિયાન જે ભવનો બનાવ્યા હતા તેના જેવા નહોતા બન્યા. કેમ કે પહેલા ભવનો હતા તે તેણે પૂરી કર્તવ્ય નિષ્ઠાથી અને મનમાં કોચવાયા વગર બનાવ્યા હતા, જ્યારે આ છેલ્લા ભવનો હતા તે મનમાં કોચવાઈને બનાવ્યા હતા, એટલે એમાં થોડી થોડી કમીઓ રહી ગઈ હતી. પછી આ વાત રાજાજીને કરી કે અમે મહેલોનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. રાજાએ આ બંને કારીગરોને રાજદરબારમાં બોલાવ્યા, ખૂબ માન સન્માન સાથે બંનેને બેસાડ્યા, તેમના પરિવારજનોને બોલાવ્યા, તેઓને પણ ખૂબ માન સન્માન આપ્યું. અને છેલ્લે રાજાએ કહ્યું કે હું તમને હવે રાજ્યની સેવામાંથી મુક્ત કરું છું અને ઉપહારમાં તમને આ તમે બંનેએ જે મહેલ બનાવ્યા છે તે તમને આજીવન રહેવા માટે ભેટમાં આપું છું. આ સાંભળીને આ બંને કારીગરોના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓએ જીવનમાં ક્યારેય કલ્પના નહોતી કરી કે તેઓ જીવનનું જે છેલ્લું મહેલનું નિર્માણ કરી રહ્યા છે તે તેના પોતાના માટે જ કરી રહ્યા છે. ત્યારે બંનેને પારાવાર પસ્તાવો થયો. તેમને એમ થયું કે જિંદગીનું છેલ્લું કાર્ય પણ જો કર્તવ્ય નિષ્ઠાથી કર્યું હોત તો જિંદગી ખૂબ જ સુંદર રીતે જીવી શક્યા હોત. બંને લોકો પોતાના મહેલમાં રહેવા ગયા, પણ આજીવન કોસવાતા રહ્યા કે છેલ્લા મહેલનું નિર્માણ અમે અમારી જિંદગીમાં કોસવાઈને ના કર્યું હોત તો અમારી મહેનત અને કર્તવ્ય નિષ્ઠાનું ખૂબ જ સુંદર પરિણામ ભોગવી શક્યા હોત. એટલે મિત્રો, જિંદગીની અંદર ક્યારેય પણ છેલ્લું કાર્ય પણ ભલે હોય તેને પણ પૂરી નિષ્ઠા અને પૂરા જુસ્સા સાથે કરવું જોઈએ. કોને ખબર કે એ જ કાર્ય આપણને જિંદગીના કોઈ એવા મુકામ પર લઈ જાય કે જેનાથી આપણે આજીવન સુખ સમૃદ્ધિ અને આનંદ મેળવી શકતા હોઈએ.
1: I hate you.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: પ્રાચીન સમયની આ એક વાત છે. એક વખત ગૌતમ બુદ્ધ તેમના અનુયાયીઓ સાથે શાલ્ય વનમાં ભ્રમણ કરી રહ્યા હતા. ભ્રમણ કરતા કરતા તેઓ આરામ કરવા માટે એક વડના ઝાડ નીચે બેઠા. વટ વૃક્ષ નીચે આરામ કરતી વખતે તેમને અનુયાયીઓ સાથે ધાર્મિક મુદ્દા પર ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન એક સાધુએ ગૌતમ બુદ્ધને પ્રશ્ન પૂછ્યો, ભગવાન, મેં જોયું છે કે ઘણા લોકો કે જેઓ નબળા દેખાતા હોય છે તેમજ તેમની પાસે વિવિધ સંસાધનોનો અભાવ હોય છે, તો પણ અવરોધો કે સમસ્યાઓને હરાવીને મહાન કાર્યો કરવામાં સફળ થાય છે. જ્યારે સમૃદ્ધ અને સારી સ્થિતિ ધરાવતા લોકો એ જ કાર્યો કરવામાં સફળ થતા નથી. આ પાછળનું કારણ શું છે? શું આપણા પૂર્વજન્મના કર્મો આડે આવતા હોય છે? સાધુના પ્રશ્નનો જવાબ આપતા બુદ્ધે કહ્યું, ના, એવું નથી. એમ કહીને ગૌતમ બુદ્ધે તે સાધુના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે એક પ્રેરણાત્મક વાર્તા કહી. વિરાટનગરમાં સુકીર્તિ નામનો રાજા રાજ કરતો હતો. તેની પાસે લોહશાંગ નામનો હાથી હતો. તેના પર સવાર થઈને રાજાએ અનેક યુદ્ધો જીત્યા હતા. બાળપણથી જ લોહશાંગને એવી રીતે તાલીમ આપવામાં આવી હતી કે તે મોટો થઈને યુદ્ધમાં નિપુણ બની શકે. પર્વતના કદ સમાન જ્યારે લોહશાંગ સેનાનું પ્રતિનિધિત્વ કરતો અને ગર્જના કરતો ત્યારે દુશ્મનની સેના ભયના કારણે ભાગી જતી હતી અને લોહશાંગ ગમે તેવી સેનાને ભારે પડતો હતો. જેમ વ્યક્તિ જન્મ પછી યુવાનમાંથી વૃદ્ધ બને છે તેમ લોહશાંગ પણ સમય જતાં વૃદ્ધ થવા લાગ્યો હતો. તેનું શરીર નબળું પડવા લાગ્યું હતું અને તેની શક્તિ પણ ક્ષીણ થવા લાગી હતી. હવે લોહશાંગ માત્ર હાથીના ઘરની સજાવટ તરીકે જ રહી ગયો હતો. યુદ્ધના કામે ઉપયોગ કરવા માટે સેનામાં પણ તેનું મહત્વ ઓછું થવા લાગ્યું હતું, જેના કારણે તેના પર પહેલા જેવું ધ્યાન આપવામાં આવતું ન હતું. લોહશાંગને આપવામાં આવતા ખોરાકની માત્રામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. એક વૃદ્ધ નોકર તેના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરતો હતો, પરંતુ તે વૃદ્ધ નોકર ઘણીવાર લોહશાંગને ખોરાક અને પાણી આપવાનું ચૂકી જતો હતો. ઘણા દિવસો સુધી આ રીતે ભૂખ અને તરસ સહેવાના કારણે એક દિવસ લોહશાંગ હાથીના ઘરની બહાર નીકળી ગયો અને પાણીની શોધમાં એક તળાવમાં ગયો. આ તળાવ ઘણું જૂનું હતું અને લોહશાંગને અગાઉ પણ અહીં લાવવામાં આવતો હતો. તળાવ પાસે પહોંચીને તેણે ઘણું પાણી પીધું અને પછી તે પાણીમાં નહાવા અંદર ઉતર્યો. તે તળાવમાં કાદવ હોવાના કારણે હાથી તેમાં ફસાઈ ગયો. જેમ લોહશાંગ તળાવમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો જતો તેટલો વધારે તે તેમાં ફસાતો ગયો. અનેક પ્રયત્નો તેણે કર્યા છતાં કાદવમાંથી બહાર નીકળવાના બદલે ઊંડે ઊંડે ફસાતો ગયો. અંતે લોહશાંગ તેમના ગળા સુધી કાદવમાં ફસાઈ ગયો. જ્યારે લોહશાંગના કાદવમાં ફસાઈ જવાના સમાચાર રાજા સુધી પહોંચ્યા ત્યારે એ સાંભળીને રાજાને ખૂબ જ દુઃખ થયું. તેમણે હાથીને કાદવમાંથી બહાર કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ બધા નિષ્ફળ ગયા. લોહશાંગની દયનીય હાલત જોઈને ત્યાં હાજર તમામ લોકો નિરાશ અને દુઃખી થઈ ગયા. જ્યારે લોહશાંગને બહાર કાઢવાના એક પછી એક બધા પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે રાજાના એક સમજદાર મંત્રીએ એક ઉપાય સૂચવ્યો, જે મુજબ હાથીને બચાવનારા તમામ માણસોને સૈનિકોની જેમ સજ્જ કરવામાં આવ્યા અને યુદ્ધનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. લોહશાંગની સામે સૈનિકો યુદ્ધના ઢોલ વગાડવા લાગ્યા અને સેના આમ તેમ કૂચ કરવા લાગી. એવું યુદ્ધનું વાતાવરણ સર્જાયું કે જાણે દુશ્મન સામે આવી રહ્યા હોય અને હુમલો કરવા તેમની તરફ આગળ વધી રહ્યા હોય. આ દ્રશ્ય જોઈને ખબર નહીં કેમ અચાનક લોહશાંગ ઉત્સાહિત થઈ ગયો અને જોરથી ગર્જના કરી. તેની તરફ આગળ વધી રહેલા સૈનિકો પર હુમલો કરવા માટે કાદવમાંથી બહાર નીકળી તળાવના કિનારે પહોંચ્યો. તેની ગરદન સુધી ફસાયેલા કાદવને

તેણે સંપૂર્ણ બળ સાથે ધકેલી દીધો અને સૈનિકો પર હુમલો કરવા દોડ્યો. મહામુશ્કેલિયા લોહશાંગ પર કાબુ મેળવાયો. ગૌતમ બુદ્ધે વાર્તાનું હાર્દ સમજાવતા સાધુઓને કહ્યું, સાધુઓ, મનોબળ આ દુનિયામાં સૌથી મહત્વનું છે. જો વ્યક્તિમાં મનોબળ જાગે તો નબળા અને હારેલા વ્યક્તિ પણ અશક્યને શક્ય બનાવી શકે છે અને ઘણી અણધારી સફળતા મેળવી શકે છે. લોહશાંગની આ વાર્તામાંથી આપણને પ્રેરણા મળે છે કે જો વ્યક્તિ મક્કમ મનોબળ સાથે પોતાના મનમાં કોઈ કાર્ય કરવાનો સંકલ્પ કરે કે કોઈ ધ્યેય નક્કી કરે તો ગમે તેટલી વિષમ પરિસ્થિતિ હોય, ગમે તેટલા સંસાધનોનો અભાવ હોય કે ગમે તેટલા પડકારો હોય તો પણ સફળ બને છે અને તેમની જીત થાય છે. તમામ વિષમ પરિસ્થિતિઓ તેમના માટે ગૌણ બની જાય છે. ફક્ત સફળતા જ તેમનું અંતિમ લક્ષ્ય બની જાય છે અને અંતે તેમની જીત થાય છે. માટે હંમેશા પોતાની જાતમાં વિશ્વાસ રાખો, હકારાત્મક બનો, સંઘર્ષોનો સામનો કરો, સફળતા ચોક્કસ મળશે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.
2: એકવાર બે મિત્રો સમુદ્ર કિનારે ફરવા નીકળ્યા. ફરતા ફરતા આ બંને મિત્રો કોઈ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચા કરતા ચર્ચાએ ઉગ્રતાનું રૂપ લઈ લીધું.

તેનાથી એક મિત્રને ખૂબ ગુસ્સો આવ્યો અને બીજા મિત્રના ગાલ ઉપર એક જોરદાર તમાચો મારી દીધો. બીજો મિત્ર સમસમી ગયો, પરંતુ મિત્રનું આવું વર્તન જોઈ તે કંઈ બોલ્યો નહીં. તેણે સમુદ્ર કિનારે જે રહેતી હતી તેના ઉપર એક લખાણ લખ્યું. તેણે લખ્યું કે આજે મારા એક પ્રિય મિત્રે મને નજીવી વાતમાં એક તમાચો મારીને મારું ભયંકર અપમાન કર્યું છે. ભગવાન તેને સદબુદ્ધિ આપે. આ ઘટના બન્યા પછી બંને મિત્રો મૌન રહીને આગળ ચાલતા થયા. ચાલતા ચાલતા દરિયામાં અચાનક પાણીનું જોરદાર મોજું આવ્યું. તેમાં જે મિત્રે તમાચો ખાધો હતો તે દરિયાના મોજામાં તણાવવા લાગ્યો. એ જોઈને જે મિત્રે તમાચો માર્યો હતો તેણે એક પળનો પણ વિલંબ કર્યા વિના બીજા મિત્રને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો અને જીવના જોખમે તેણે બીજા મિત્રને બચાવી લીધો. પછી બંને થાક ખાવા બેઠા. જે મિત્ર પાણીમાં તણાઈને માંડ માંડ બચ્યો હતો તે મિત્રએ એક અણીદાર પથ્થર લીધો અને બાજુમાં એક મોટી પથ્થરની શિલા હતી તેના ઉપર લખ્યું કે આજે મારા સૌથી સારા ભાઈબંધે મારી જિંદગી બચાવી, ભગવાન તેને દીર્ઘાયુ આપે. મિત્રનું આવું વર્તન જોઈને તમાચો મારનાર મિત્રે પૂછ્યું કે મેં તને તમાચો માર્યો એ વાત તે રેતી ઉપર કેમ લખી અને મેં તારો જીવ બચાવ્યો એ વાત તે પથ્થર ઉપર કેમ લખી? ત્યારે પેલા મિત્રે ખૂબ સરસ જવાબ આપ્યો જે આપણા સૌના જીવનમાં ઉતાર્યા જેવો છે. મિત્રએ કહ્યું કે જ્યારે કોઈ સ્નેહી કે મિત્રથી કોઈ ભૂલ થઈ જાય તો તેને જેમ આપણે રેતી ઉપર લખીએ છીએ તેમ આપણા જીવનમાં લખી રાખવી જોઈએ. રેતી ઉપર લખેલું લખાણ એ થોડી વારમાં ભૂસાઈ જાય છે, એમ કોઈની ભૂલો પણ રેતીના લખાણની જેમ થોડી વારમાં આપણે ભૂલી જવી જોઈએ. અને કોઈ મિત્ર જ્યારે આપણી ઉપર ઉપકાર કરે તે ઉપકારને આપણે પથ્થરમાં કોતરેલા અક્ષરોની જેમ સાચવી રાખવો જોઈએ. પથ્થર ઉપર લખેલું લખાણ વર્ષો સુધી અકબંધ રહે છે, તેમ કોઈ મિત્ર અથવા સ્નેહીએ આપણા ઉપર કરેલો ઉપકાર હંમેશા આપણા જીવનમાં અકબંધ રહેવો જોઈએ. તો જ સંબંધોની મીઠાશ જળવાઈ રહે છે અને સંબંધો આજીવન ટકી રહે છે.

એક લગભગ 58 વર્ષના એક ભાઈ અને તેમની સાથે એમનો 24 વર્ષનો દીકરો બેઠો હતો. એ ટ્રેનમાં જે ડબ્બામાં સીટ ઉપર બેઠા હતા તેની સામે જ એક કપલ બેઠું હતું. આ કપલ લગભગ 28-29 વર્ષની આજુબાજુનું હશે. હવે ઘટના કેવી બને છે, જે બાપ દીકરો બેઠા હતા એમાં દીકરો બારી બાજુમાં બેઠો હતો. ટ્રેન જ્યારે સીમ વિસ્તારમાં અને ડુંગરાળ વિસ્તારોમાંથી પસાર થતી હતી ત્યારે આ છોકરો ડુંગરાઓ જોઈ અને એના બાપાને બતાવતો હતો, જુઓ બાપા કેટલા સરસ મજાના ડુંગરો દેખાય છે અને આ ડુંગરાઓ બધા આપણી સાથે સાથે આવે છે. ઘડીક થાય તો પાછો એ ઝાડવાઓ બતાવે, પપ્પા પેલા વૃક્ષો જુઓ આપણી સાથે સાથે આવે છે. અને એના પપ્પા ખૂબ જ ધીરજ સાથે અને ખૂબ જ આનંદથી કહેતા હતા, હા બેટાઓ કેટલું સરસ લાગે છે, આ બધા આપણી સાથે આવતા હોય એવું લાગે છે. આ ઘટના છે તે સામેનું કપલ એટલે કે દંપતી જોયા કરતું હતું. એને એમ થયું કે આ 24 વર્ષનો દીકરો આ કેવું વર્તન કરે છે, આ દીકરો કંઈ મેન્ટલી ડિસેબલ અથવા તો માનસિક અસંતુલિત હોય એવું લાગ્યું તેમને. એટલે તેમણે પેલા વડીલને સલાહ આપી કે આ દીકરાને તમે હોસ્પિટલ કેમ નથી લઈ જતા, આની તમારે સારવાર કરાવવી જોઈએ. એટલે પેલો બાપ હતો એ ખૂબ જ તેના ગંભીર અવાજે અને આત્મવિશ્વાસ સાથે બોલ્યો કે હું મારા દીકરાને આજે હોસ્પિટલમાંથી જ લઈને આવ્યો છું. આ મારો દીકરો તમે જે જોવો છો ને તે જન્મથી જ આંધળો હતો, તે બંને આંખે જોઈ શકતો ન હતો. કાલે જ તેનું ઓપરેશન થયું છે અને ડૉક્ટરે આજે જ હોસ્પિટલમાંથી તેને રજા આપી છે. આ જે કાંઈ દ્રશ્યો તે જોઈ રહ્યો છે તે એની જિંદગીના પ્રથમવાર દ્રશ્યો જોઈ રહ્યો છે, એટલા માટે એ ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ આનંદથી મને આ કહી રહ્યો છે. અને મારો દીકરો જ્યારે આ નવી દુનિયા પહેલીવાર જોઈ રહ્યો છે ત્યારે મને પણ ખૂબ જ ગર્વ થાય છે અને ખૂબ આનંદ થાય છે. પેલા પિતાજીની વાત સાંભળીને દંપતીને ખૂબ જ ક્ષોભ થયો, તેમને તેના પૂર્વ અનુમાન ઉપર ખૂબ પસ્તાવો થયો. મિત્રો, આપણી સાથે પણ ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આપણા જ પડોશમાં કોઈ નવા રહેવા આવે, આપણે જે ઓફિસમાં કામ કરતા હોય ત્યાં કોઈ નવા માણસ આવે, આપણા બોસ હોય, આપણા શિક્ષક હોય અથવા તો આપણા વિદ્યાર્થી હોય, આપણે જ્યારે પહેલીવાર તેને જોઈએ અને જે પૂર્વગ્રહ બાંધી લઈએ છીએ તેના વિશે, પછી જ્યારે તેના જીવનમાં ડોકિયો કરીએ ત્યારે કંઈક નવું જ જોવા મળતું હોય છે, નવું જ જાણવા મળતું હોય છે, જેનાથી આપણને ખૂબ પસ્તાવો થાય છે. એટલે ક્યારે પણ કોઈ વ્યક્તિને પ્રથમવાર જોઈ અથવા જાણ્યા વગર તેના વિશે પૂર્વાનુમાન ક્યારેય ન બાંધવું જોઈએ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર

0: ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: ફાધર વાલેસે પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી એક બોધકથા લખી છે. આ બોધકથામાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે. ચાલો તેને સમજીએ અને તેમાંથી કંઈક આપણા જીવનમાં પણ ઉતારીએ. એકવાર એક શિષ્યએ ગુરુને કહ્યું, ગુરુદેવ, કળિયુગ ચાલે છે તો જલ્દી સતયુગ ફરીથી આવે એ માટે આપણે શું કરી શકીએ? ત્યારે ગુરુ તેને પ્રશ્નના જવાબમાં કહે છે, તારે આ આશ્રમના ફૂલઝાડને રોજ પાણી પાવાનું છે એ આજે પાયું? શિષ્ય કહે છે, હા ગુરુજી. બીજો દિવસ આવે છે. બીજા દિવસે ફરી ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ થાય છે અને શિષ્ય ગુરુજીને પૂછે છે, ગુરુજી, જગતમાં અસંખ્ય લોકો ભૂખમરાથી પીડાય છે, ઘણા લોકો બેઘર અને બેકાર છે, આ જગતના સૌ લોકો સુખી થાય એ માટે આપણે શું કરી શકીએ? ત્યારે ગુરુ તેને વળતો પ્રશ્ન કરે છે, તારે ફૂલઝાડોને પાણી પાવાનું છે એ પાયું? શિષ્ય તેનો જવાબ આપે છે, હા ગુરુજી. ફરી વળી ત્રીજો દિવસ આવે છે અને ત્રીજા દિવસે પણ શિષ્ય ગુરુ વચ્ચે સંવાદ થાય છે. શિષ્ય ગુરુજીને પૂછે છે, ગુરુજી, દુનિયામાં હિંસા છે, યુદ્ધો છે, અત્યાચાર છે, વૈમનસ્ય છે, તો જગતમાં ફરી શાંતિ સ્થાપવા આપણે શું કરી શકીએ? અને ગુરુ પાછા તેને એક પ્રશ્ન પૂછે છે, ફૂલઝાડને પાણી પાયું? અને શિષ્ય તેનો જવાબ આપે છે, હા. એટલે પછી ગુરુજી તેને કહે છે કે જો દરેક વ્યક્તિ પોતાની ફરજ બરાબર નિભાવે તો દુનિયા શ્રેષ્ઠ બની જાય. કોઈ કામ નાનું નથી, કોઈ મોટું નથી, માત્ર વાતોના વડા કરતાં નાનું સરખું પણ સાર્થક કામ કરીએ તો દુનિયા પરની વિટંબણા અને બધીઓ આપોઆપ નાબૂદ થઈ જશે. એટલે આપણે આપણા જીવનનું દરેક કામ પૂરી નિષ્ઠા અને કર્તવ્યથી કરશું તો આ દુનિયાની અંદર લગભગ તમામ લોકોના દુઃખ દર્દ દૂર થઈ જશે. આ બોધકથા આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ચાલો આપણે શપથ લઈએ કે આપણે જીવનના દરેક કાર્યો ખૂબ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરીશું અને બીજા લોકોને મદદરૂપ થઈશું.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: રાજાશાહી વખતની આ વાત છે. એક સુંદર મજાનું રાજ્ય હતું. આ રાજ્યની અંદર રાજા હતો તે પણ ખૂબ પ્રેમાળ હતો, પ્રજાવત્સલી રાજા હતો. રાજાના રાજ્યની પ્રજા પણ સુખી હતી. રાજા ખૂબ સુખ સમૃદ્ધિવાળી જિંદગી જીવતો હતો. તેના રાજ્યના લોકો પણ તેનાથી ખુશ હતા. પરંતુ રાજાને શેર માટેની ખોટ હતી, એટલે કે તેના ઘરે કોઈ બાળક નહોતું. જેમ જેમ સમય પસાર થયો તેમ રાજાને એમ થયું કે આ રાજ્યનો કોઈ વારસદાર મારે નિમી દેવો જોઈએ. એટલે એણે એકવાર રાજ્યમાં એવી જાહેરાત કરાવી કે આવતીકાલે રાજ્યના તમામ બાળકોને મારી સમક્ષ બોલાવવાના છે, તેમાંથી જ કોઈને આપણે આ રાજ્યનો વારસદાર બનાવીશું. બીજા દિવસે રાજ્યના તમામ બાળકો રાજા સમક્ષ ઉપસ્થિત થયા. રાજાએ તમામ બાળકોને બેસાડી અને પછી દરેકને એક એક બી આપ્યું અને એની સાથે એક એક કુંડું આપ્યું. અને રાજાએ કહ્યું કે હું તમને આ બી અને કુંડું આપું છું, તેની તમારે માવજત કરવાની છે. અને પછી તેણે એને ટાઈમ આપ્યો કે 6 મહિના પછી હું તમને ફરીવાર બોલાવીશ અને પછી આપણે નક્કી કરશું કે આ રાજ્યનો વારસદાર કોણ બનશે. દરેક બાળકો છે એ આ બી અને કુંડું લઈને ઘરે જતા રહ્યા. બધાએ કુંડામાં બી નાખ્યું, માટી નાખી, ખાતર નાખ્યું, પાણી પાઈ અને બધાએ પોતપોતાની રીતે બીની સાર સંભાળ રાખવા માંડ્યા. એમાં એક હેમરાજ નામનો એ રાજ્યની અંદર છોકરો હતો. એના કુંડાની અંદર બીનો કોંટો ફૂટ્યો જ નહીં. અઠવાડિયું થયું, 10 દિવસ થયા. તેણે એની મમ્મીને ફરિયાદ કરી કે મમ્મી, આ કુંડાની હું ખૂબ સાર સંભાળ રાખું છું, આમાં ખાતર નાખું છું, પાણી નાખું છું, છતાં પણ મારા કુંડામાં અંકુરણ ફૂટતું નથી. એટલે એની મમ્મીએ એને કીધું, બેટા ધીરજ રાખ, અંકુરણ ક્યારેક ફૂટશે, ઘણીવાર અમુક બી હોય છે તે મોડા પણ ફૂટતા હોય છે. એણે એની મમ્મીની વાત માની. ધીરે ધીરે બધા છોકરાઓ હતા તેના કુંડાની અંદર છોડ નીકળવા માંડ્યા. કોઈનો મોટો છોડ થયો, કોઈનો એનાથી વધારે મોટો થયો, એમ બધા માવજત કરતા જાય અને છોડ મોટા મોટા થતા ગયા. આમ કરતાં કરતાં સમય પસાર થઈ ગયો, 6 મહિના થઈ ગયા. આમ છતાં જે હેમરાજ હતો એના કુંડામાં અંકુરણ ફૂટ્યું જ નહીં. પરંતુ એની મમ્મીએ કીધું કે બેટા, તે તારી પૂરેપૂરી મહેનતથી અને ખંતથી તે આ કુંડાની માવજત કરી છે, એટલા માટે તારે ક્ષોભ રાખવો જોઈએ નહીં, અંકુર નથી ફૂટ્યું તો કંઈ વાંધો નહીં. હેમરાજે મમ્મીની વાત માની. બધા છોકરાઓ જ્યારે 6 મહિના પછી પોતપોતાના કુંડા લઈને રાજ્યમાં જતા હતા ત્યારે હેમરાજને થયું કે હું પણ રાજ્યમાં જાઉં, ભલે મારું ખાલી કુંડું હોય, મેં માવજત તો બરાબર જ કરી છે, એ મારે રાજાને કહેવું જોઈએ. બધા પોતપોતાના કુંડા જોઈ અને હરખાતા હતા અને હેમરાજના કુંડા સામું જોઈ અને બધા હસતા હતા. રાજ્યની અંદર બધા ગયા. રાજાની સમક્ષ બધાએ કુંડા પોતપોતાના લાઈનમાં મૂકી દીધા. રાજા બધાના કુંડા જોતો જાય અને બધાના નામ પૂછતો જાય. જ્યારે હેમરાજનો વારો આવ્યો ત્યારે એણે કુંડામાં છોડ જોયો જ નહીં.

એટલે હેમરાજને પૂછ્યું, કેમ તારા કુંડમાં છોડ નથી? એટલે એણે રાજાને કહ્યું કે રાજાજી, મેં પૂરી ખંતથી ને પૂરા દિલથી આ કુંડાની સાર સંભાળ રાખી છે. આ કુંડાની અંદર ખાતર, પાણી, આ તમામ વસ્તુ મેં એના સમયે અને જરૂરિયાત મુજબ આપી છે. આમ છતાં મારા કુંડામાં અંકુર ફૂટ્યું નથી. બસ હું આ વાત જ તમને કહેવા આવ્યો છું. રાજા આ કુંડું લઈને આગળ ગયા. આગળ ગયા એટલે રાજ્યના બધા છોકરાઓ જોર જોરથી હસવા લાગ્યા. પછી રાજાએ કીધું કે આ કુંડું જુઓ, આ કુંડાની અંદર કાંઈ કોટો ફૂટ્યો જ નથી. તમારી બધાની પાસે કેટલા સરસ મજાના ઝાડવા છે. રાજાએ કહ્યું કે મેં તમને જે બી આપ્યા હતા તે બી વંધ્ય બી હતા. વંધ્ય બી એટલે એવા બી હોય છે કે તેમાંથી અંકુર ફૂટે નહીં. તો તમારા બધાના કુંડામાં છોડ કઈ રીતે થયા છે? એટલે બધા છોકરાઓને પોતાની ભૂલ ઉપર પસ્તાવો થયો. ખરેખર બધા છોકરાઓએ એવું કર્યું હતું કે બધાને પોતપોતાના મા બાપને એવી લાલસા હતી કે આપણા છોકરાના કુંડામાં મોટા છોડ થાય તો આપણો છોકરો રાજ્યનો વારસદાર બને. એટલા માટે મા બાપે પણ છોકરાઓને સાથ આપી અને એ બીના છોડ હતા એ શોધી લાવીને દરેકના કુંડામાં રોપેલા. આવી રીતે કોકને નાનો છોડ મળ્યો, કોકને મોટો છોડ મળ્યો, એવી રીતે બધાએ અલગ અલગ પ્રકારના છોડવાઓ પોતાના કુંડામાં રોપેલા. પરંતુ આ હેમરાજ નામના છોકરાએ પૂરી ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી તેનું કર્તવ્ય નિભાવ્યું. રાજા ખૂબ ખુશ થયા અને રાજાએ કહ્યું કે આજથી આપણા રાજ્યનો આગામી વારસદાર હું હેમરાજને જાહેર કરું છું. મિત્રો, ઈમાનદારીનું ખૂબ મોટું ઇનામ મળતું હોય છે. આપણે ઈમાનદારીથી જ્યારે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે જાણે અજાણતા આપણને સારા જ ફળ મળતા હોય છે. આ વાર્તામાંથી આપણે બોધપાઠ લેવાનો છે કે આપણા બાળકોને આપણે ક્યારે પણ ઈમાનદારી વગરનું કાંઈ મેળવવા માટે પ્રેરવા જોઈએ નહીં. ઈમાનદારીથી કરેલું કાર્ય હંમેશા સમાજ માટે, આપણા માટે અને આ દેશ માટે ખૂબ સારા પરિણામો અપાવી શકે છે. બીજો આમાંથી બોધપાઠ એ લેવાનો છે કે ભલે આપણને અત્યારે ફળ નથી મળતું પણ આપણું કર્તવ્ય છે આપણે પૂરી નિષ્ઠાથી નિભાવવાનું છે. આપણને દેખાતું નથી કે આનું રિઝલ્ટ મળી રહ્યું છે પણ એવું બની શકે કે એનું પરિણામ કંઈક અલગ રીતનું જ મળવાનું હોય. એટલે આપણી ધીરજ પણ ક્યારેય ગુમાવવી જોઈએ નહીં. પૂરેપૂરી નિષ્ઠાથી આપણે કાર્ય કરવું જોઈએ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

હેલો, હાય, હું છું આરજે પ્રિયંકા અને આ વખતે આપણે વાત કરવાના છીએ પાલનપુરની. પાલનપુર કે જે દરેક પાલનપુરીઓના દિલમાં વસે છે. પાલનપુર આપણી અસ્મિતા અને આપણા ગૌરવનું એક મહત્વનું અંગ છે. પાલનપુર કે જે વિદેશના ગમે તે ખૂણે જઈએ પરંતુ આપણા હૃદયમાં સૌથી મોટું સ્થાન લઈને બેઠું છે. આપણે એક એવી જ પુસ્તક ઉપર આ વખતે ચર્ચા કરવાના છીએ. આપણે આ વખતે આ પાલનપુર વિશે, એની જાણકારી વિશે, એના ઇતિહાસ વિશે અને પાલનપુરમાં કેટલા લોકો થઈ ગયા છે કે જે પાલનપુરને ગૌરવ અપાવ્યું છે એના વિશે વાતો કરીશું. તો શરૂઆત કરીએ પાલનપુર ઝાંખી અને ઝલકની. સૌથી પહેલા આજના એપિસોડમાં આપણે જાણવાનું છે પાલનપુરનો ઇતિહાસ. આમ તો પાલનપુર એ બહુ વર્ષોનું શહેર છે, પરંતુ આ પાલનપુરની સ્થાપના કેવી રીતે થઈ, ક્યારે થઈ, કોણે કરી, એ જાણવું પણ એક પાલનપુરી તરીકે આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તો શરૂઆત કરીએ પાલનપુરની ઝાંખીમાં પાલનપુરના ઇતિહાસની. પાલનપુર કેટલું પરિચિત નામ છે, પણ એ તમે જાણો છો કે આ એશ આરામ અને શિકારના શોખીન મુઘલ સમ્રાટ અકબર બાદશાહના જીવનમાં પલટો લાવી માંસાહારના અધમ માર્ગેથી એમણે અહિંસા અને જીવદયાના પંથે વાળનાર પૂજ્ય જગતગુરુ હીર વિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ પાલનપુર છે. જગતમાં જેની અજોડ શિલ્પકલાની ભારે પ્રશંસા થઈ રહી છે તે રાજસ્થાનના 444 સ્તંભવાળા રણકપુર જૈન તીર્થની પ્રતિષ્ઠા કરાવનાર પૂજ્ય આચાર્ય શ્રી સોમ સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની પણ આ જન્મભૂમિ છે. વડોદરાના શિક્ષણ પ્રેમી મહારાજ સયાજીરાવ ગાયકવાડને પ્રતિબોધ કરાવનાર અને 108 ધર્મના રચયિતા મહાતપસ્વી પૂજ્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની દીક્ષાભૂમિ પાલનપુર છે. ભારતભરમાં તેમજ બેલ્જિયમ, એન્ટવર્ટ, ઇઝરાયલ, અમેરિકા, દુબઈથી માંડી હોંગકોંગ સુધી હીરા જવેરાતમાં અગ્રેસર રહી વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન પામનાર હીરા પારખુની આ જન્મભૂમિ પાલનપુર છે. આ પાલનપુરની સ્થાપના કરનાર રાજા પ્રહલાદન દેવ વિક્રમ સંવત 1220-1289 સમયમાં થઈ ગયા. કેવી રીતે કરી આ પાલનપુરની સ્થાપના રાજા પ્રહલાદન દેવી અને કેવી રીતે પડ્યું પાલનપુરનું નામ પાલનપુર, જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: પ્રહલાદન દેવ એટલે પાલનપુર થી આબુ રોડ જતા અમીરગઢ આગળ માર્ગમાં આવેલી ચંદ્રાવતી નગરી, જે પાછળથી નાશ પામી હતી, તેના રાજા યશોધવલના બીજા પુત્ર અને આબુના મહાપરાક્રમી વંશના રાજા ધારાવર્ષદેવના નાના ભાઈ. આપણે વાત કરી રહ્યા છીએ પાલનપુરની ઝાંખી અને ઝલકમાં પાલનપુરના ઇતિહાસ વિશે. અચળેશ્વર તીર્થની એક પંચધાતુની જીન પ્રતિમા તેને ગળવી નાખવી હતી, તેથી શરીર ગળવા માંડે તે પ્રકારનો ગળતકૃત રોગ તેમને થયેલો. આ રોગ તેમના શરીરમાં પ્રસરી ગયો અને તેમને મૃત્યુનો ડર સતાવવા લાગ્યો. એક દિવસ તે વિહાર કરતા હતા ત્યાં પૂજ્ય આચાર્ય દેવશ્રી શીલ ધવલ સુરેશ્વરજી મહારાજ સાહેબનો તેમને મેળાપ થયો. પૂજ્ય મહારાજશ્રીના દર્શન કરી પ્રહલાદન દેવે આદરપૂર્વક પોતાની વિતક તેમણે કહી સંભળાવી અને આ ભયંકર રોગમાંથી મુક્તિ મળે તેનો માર્ગ સૂચવવા વિનંતી કરી. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પ્રહલાદન દેવને પોતાના પાપનો પશ્ચાતાપૂર્વક નાશ કરવા કહ્યું અને તેમને રોગ મુક્તિનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું, જો આપ નગર વસાવી ભવ્ય જૈન પ્રસાદો બંધાવો, તેમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી તેના સ્નાન જળથી સ્નાન કરશો તો રોગ મુક્ત થશો. આ ઉપદેશની પ્રહલાદન દેવ પર ભારે અસર થઈ અને તેમણે ઈસવીસન 1206 ની આસપાસ પ્રહલાદન નગર વસાવી, જે પાછળથી

શંભુના નામે ઓળખાયું. આપણે વાત કરી રહ્યા છીએ પાલનપુરના ઇતિહાસની. આગળ શું થાય છે, પ્રહલાદન દેવે આ નગર કેવી રીતે ડેવલપ કર્યું અને પાલનપુર નામ કેવી રીતે આપ્યું, જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આ પ્રહલાદન નગર વસાવી પ્રહલાદન દેવે પ્રહલાદન વિહાર, પાલન વિહાર નામનું સુવર્ણના 16 કાંગરા વાળું 52 જિનાલય મંદિર બનાવ્યું. સંવત 1274 માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી અને તેના સ્નાન જળથી સ્નાન કરી પ્રહલાદન દેવના રોગનું નિવારણ થયું. પાલનપુર વસાવનાર પ્રહલાદન દેવ સંસ્કૃતના

વિદ્વાન હતા. તેમણે પાશ્વ પરાક્રમ વ્યાયોગ નામનો એક રૂપક રચ્યું હતું. આ રૂપક અચળેશ્વરની સ્થાપના પ્રસંગે ભજવાયું હતું. તેમણે પાલનપુરના આંગણે વિદ્વાન આચાર્યોના સમૂહને ભેગા કરી સૌને ધર્મગ્રંથો લખવાની સગવડ કરી આપી હતી. આમાં પૂર્ણભૂમિ ઉપર અનેક ધર્મગ્રંથોની રચના થઈ. વિદ્વતાની સાથે પ્રહલાદન દેવ ખરા પરાક્રમી હતા.

ની તલવારે ગુજરાતના નાથનું રક્ષણ કર્યું એવો સુરથોત્સવ મહાકાવ્યમાં ઉલ્લેખ છે. કેવી છે આ પાલનપુરની જાહો જલાલી, કેવું છે પ્રહલાદન દેવનું ઐશ્વર્ય જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વિસ્તરો મસ્ત્રો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: જૈન ધર્મના અનુયાયી બનેલા પ્રહલાદન દેવની આગવી પ્રતિભા હતી. તેમની ગણના વિશિષ્ટ વ્યક્તિ તરીકે થતી હતી. જ્યારે કુમારપાળ રાજાએ શત્રુંજય મહાતીર્થની યાત્રા માટે સંઘ કાઢ્યો હતો ત્યારે તેમણે નામાંકિત વ્યક્તિઓને સામેલ થવા નિમંત્ર્યા હતા. તેમાં પાલનપુરના સ્થાપક પ્રહલાદન દેવ પણ હતા તેવી નોંધ ચિંતામણીમાં છે. એ સમય પાલનપુરની જહજલાલી ભવ્ય હતી. સામ સૌભાગ્ય ગ્રંથમાં પાલનપુરનું વર્ણન આ પ્રમાણે જોવા મળે છે. સુખી અને સંપન્ન લોકોથી શોભતું, પોતાના નામથી જાણીતું, રાજા પ્રહલાદને નગર વસાવ્યું, જે સર્વ દેશોના મુગટ જેવા ગુજરાત દેશના નેત્ર સમૂહ છે અને અન્ય નગર સમૂહોનું આભૂષણ છે. ક્રીડા કરતી કમળમુખી રમણીઓના મુખથી મનોહર એવી બારીઓથી તે શોભાયમાન છે. તે સ્વર્ગભૂમિની ઉત્તમ શોભાના તીવ્ર અભિમાનને તીવ્ર રીતે છેદનારું છે. મેઘદૂતોમાં જેનું વર્ણન છે તે લંકા અને અલકા નગરીના ગર્વરૂપ રોગને છેદવામાં તે ઉત્તમ વૈદ્ય સમૂહ છે, જે નગરીની શેરીઓમાં શેઠ શાહુકારો રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી સુવર્ણની પાલખીઓમાં બિરાજી ચંચલ ચામરોથી પવન ઢોળતા જિનાલયોમાં દેવોને નમન કરવા નીકળે છે. આ નગર તો સમૃદ્ધિમાં સ્વર્ગને પણ રજતુલ્ય બનાવે છે. આ નગરનો વર્તુળાકાર કોટ મેરુ પર્વતની સ્પર્ધા કરે છે. જ્યારે આ શબ્દો સાંભળીએ છીએ ત્યારે એક પાલનપુરી તરીકે આપણું દિલ એક ગદગદ થઈ ઉઠે છે. આગળ શું છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હીર સૌભાગ્ય કાવ્ય સર્ગ 1 ના 77મા શ્લોકમાં આ નગરનું વર્ણન છે. પાલનપુરના પાર્શ્વનાથ મંદિરમાં દરરોજ 500 વિસલપુરી ખર્ચ પૂજા વિધિમાં થતો. શ્લોક 80માં કહ્યું છે કે પાલનપુરના ધનાઢ્ય શિકરી તરીકે ઓળખાતા વાહનમાં બેસીને તેઓ જીન મંદિરે દર્શને જતા. પુરાતન સાહિત્યમાં ઉલ્લેખ છે કે આ જીન મંદિરમાં 84 શેઠ શાહુકારો હંમેશા પાલખીમાં બેસીને આવતા. એક મુંડો એટલે 50 મણ ચોખા અને 16 મણ સોપારી દરરોજ આવ. પ્રહલાદન દેવે બનાવેલા આ વિહારમાં ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ દર્શન કરવા આવતા અને ત્યાં સુવર્ણના 3 હેમકુંભ સ્થાપ્યા હતા. ગર્ભગૃહની ડાબી બાજુના ગૃહમાં નેમિનાથ ભગવાનના બિંબની તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી અને મંદિરના પૂજા નૈવેદ્ય અર્થે ઘણું દાન કર્યું હતું. આ પ્રહલાદન વિહારની જગ્યાએ આજે મોટું જૈન દેરાસર ઊભું છે. આ અદ્ભુત કલા કોતરણીવાળા ભવ્ય દેરાસરમાં મૂળ નાયક પલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિમા છે. કહેવાય છે કે તેનું નાવણ જળ એટલે કે લમણ શરીર પર લગાવવાથી કુષ્ઠરોગીઓ એ રોગમાંથી મુક્તિ મેળવતા. પાલનપુરનો ઇતિહાસ એ આપણને બધાને ગર્વ અપાવે છે. શું છે આગળ આ ઇતિહાસમાં જાણીશું આ નાનકડા વિરામ બાદ. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સમૃદ્ધિને છોડ જોયા પછી ધર્મનગરી પાલનપુરની સમયના વહેણની સાથે તડકો અને છાયો તેના ઝંઝવાતમાંથી પસાર થવું પડ્યું. રાજસત્તાની ચડતી પડતીની એ સુખદ અને દુઃખદ પળો પાલનપુરના ઇતિહાસમાં કોતરાઈ ગઈ છે. એ ઇતિહાસના પાના પર નજર કરીએ તો 13મી સદીમાં પ્રહલાદન દેવના શાસનથી 14મી સદીના મધ્યભાગ સુધી પાલનપુર ઉપર પરમાર અને ચૌહાણોએ આધિપત્ય જમાવ્યું. આ દરમિયાન પાટણના સોલંકી રાજા ભોળા ભીમદેવ પાલનપુર ઉપર ચઢાઈ કરી પાલનપુર પાટણની સત્તા નીચે ગયું અને ઈસવીસન 1303માં પાલનપુર ઉજ્જડ થઈ ગયું. પછી પાલનસિંહ પરમારે તેને ફરી વસાવ્યું. પાલનસિંહ પરમારના નામ પરથી પ્રહલાદન નગર એનું નામ એ પાલનપુર પ્રચલિત બન્યું. એ પછી પાલનપુર અણહેલપુરના વાઘેલાઓના હાથમાં આવ્યું. સારંગદેવ વાઘેલાના સમયમાં પણ પાલનપુર વેપાર વાણિજ્યનું મથક હતું. દેશ દેશાવરમાંથી અહીં વેપાર વિનિમય માટે જાત જાતનો માલ આવતો. આ પાલનપુર સમૃદ્ધિની 16 કળાએ શોભતું હતું તેવું વિસંવત 1348ના શિલાલેખ પરથી સ્પષ્ટ છે. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કરણ ઘેલો દિલ્હીની ચઢાઈમાં હાર્યો. એ પછી ગુજરાત સાથે પાલનપુર પણ દિલ્હીના આધિપત્યમાં ગયું. 101 વર્ષ પછી દિલ્હીની સત્તા નબળી પડી અને ઈસવીસન 1411માં અહમદ શાહે અમદાવાદ વસાવ્યું, ગુજરાતના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી અને પાલનપુર તેની હુકુમત હેઠળ આવી. આ મોગલ વંશે પાલનપુર ઉપર કેવું શાસન કર્યું જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ઈસ્વીસન 1572માં મોગલ શહેનશાહ અકબરે ગુજરાત જીત્યું એટલે પાલનપુર પણ મોગલ સામ્રાજ્યના તાબે ગયું. પાલનપુર એજન્સી ડિરેક્ટરી નોંધ પ્રમાણે ઈસ્વીસન 1585માં અકબર બાદશાહે સરહદ પરના અફઘાનોનું શાસન દૂર કરવા માટે ટોડરમલ અને રાજા માનસિંહની સરદારી હેઠળ એક મોટું લશ્કર મોકલ્યું. ત્યારે મલેક ગજની ખાન ને એક સરદાર તરીકે જવા હુકમ કર્યો. અફઘાનિસ્તાનની સરહદે ગજની ખાને બતાવેલી બહાદુરીથી ખુશ થઈ શહેનશાહ અકબરે ગજની ખાનને જાલોર માટે નવી સનદ આપી અને પોતાની ગાવબેન બાનુ બેગમ સાથે તેનું લગ્ન કરી પહેરામણીમાં પાલનપુર ડીસા દાંતીવાડાનો પ્રદેશ આપી દીધો, સાથે દીવાનનો ખિતાબ પણ આપ્યો. ત્યારથી પાલનપુરના રાજકર્તાઓ વારસાગત દીવાન તરીકે ઓળખાયા. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું તે પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંકી અને ઝલક, જે પરેખ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આમ રજપૂતો પછી મુસ્લિમ સલ્તનત અને બાદમાં મુગલ સામ્રાજ્યમાં પાલનપુરનો સમાવેશ થયો. મુગલ સમ્રાટ અકબરના બનેવી ગજની ખાનની પાલનપુર ઉપર સત્તા આવી. આગળ આ મુગલોએ કેવું રાજ કર્યું પાલનપુર ઉપર? શું એને પાલનપુરનું પતન કર્યું કે પાલનપુરને ફરી એક નવું વર્ચસ્વ આપવા પ્રયત્ન કર્યો? જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ઈસવીસન 1589માં અકબર બાદશાહની બેન બાનુ બેગમ સાથે ગજની ખાને જાલોર જવા રજા લીધી. ત્યારે અકબર બાદશાહ લાહોરની સુબાગીરી અને કિંમતી હથિયારો સાથે આરસ પહાડના જડતરની મૂઠવાળી કિંમતી તલવાર તેમજ સોનેરી જીન લગામ સહિત એકારી ઘોડો વગેરે શેરપામમાં આપ્યા. આ તલવાર પાલનપુરના રાજ્યના તોશખાનામાં રહેતી. દિવાન ગજની ખાનના અવસાન પછી તેના ભાઈ ફિરોઝ ખાને સત્તા મેળવવા ખટપટ કરી. રાજરાણી બેગમ બાનો

પોતાનો પુત્ર પહાડ ખાનને હક સાબિત કરવા બાદશાહ જહાંગીર પાસે દાદ માગી. હક મળતા જ ઈસવીસન 1616માં દિવાન પહાડ ખાન પહેલા જાલોરની ગાદી પર આવ્યા. નાની ઉંમરે ધન અને સત્તા મળતા દિવાન પહાડ ખાન એ શારામાં પડી ગયા. સ્વાર્થી અને ખુશામતખોર હજુરિયાતની ટોળીથી તેઓ હંમેશા ઘેરાયેલા રહેતા. આ પુત્રને સુધારવાના બાનુ બેગમના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા. ખુશામતીઓ માં અને દીકરા વચ્ચે ખટપટનું બી રોપ્યું. લોકોના ભરમાવ્યા પહાડ ખાન માની કતલનું કૃત્ય કર્યું. આ હકીકતની બાદશાહ જહાંગીરને જાણ થતાં તેમણે પહાડ ખાનને દેહાંત દંડની સજા ફરમાવી. ઈસવીસન 1618થી 1635 સુધી જાલોર દિલ્હીના બાદશાહની સીધી હુકુમત નીચે રહ્યું. ઈસવીસન 1635માં પહાડ ખાનના કાકા દિવાન ફિરોઝ ખાન ઉર્ફે કમાલ ખાન કરઝાથી આવીને પાલનપુરમાં ગાદીશીન થયા. તેમના સમયમાં ત્રાસ વર્તાવનાર કોળીઓએ દબાવવામાં એમના પુત્ર મુહાદીન ખાનને સફળતા મળી. એ બદલ તેમણે ગુજરાતના સુબેદારની પ્રશંસા પ્રાપ્ત કરી. આ સમાચાર દિલ્હી પહોંચતા ફિરોઝ ખાનની હયાતીમાં મુઝાહિદ ખાનને પાલનપુરના તખ્તનશીલનો પરવાનો મળ્યો. કેવું છે પાલનપુર? કેવો છે આ પાલનપુરનો ઇતિહાસ કે જે હજી સુધી આપણે જાણ્યો જ નથી, આપણે માણ્યો જ નથી? જાણીશું આવતા એપિસોડમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર 90.4 FM સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: Subscribe.
1: Subscribe.
0: Subscribe.
2: Subscribe to Luca.
0: Subscribe.
2: Kuch na kaho, bas subscribe.
1: Kar do yaar, subscribe.
2: Please subscribe.
3: Bola na, please subscribe, please
0: subscribe. Subscribe, subscribe. Kuch na kaho.
2: Kuch bhi na.
0: Subscribe.
4: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
5: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: स्वस्थ रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે। બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન।
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર।
3: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
4: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ।
3: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો। એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર. દિલ મે મોહબ્બત હૈ ક્યા જિસમે ઔરત હૈ બસ જન્નત હી જન્નત હૈ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી. તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
2: ઘર ઘર સૂર્યઘર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.